મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે ગુરુવાર નીજ જ્યેષ્ઠ સુદ ચોથ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 18 જૂન ઈસવીસન 2026. અત્યારે સવારના 5:57 અને 45 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગે હિન્દીમાં અને 6:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન બસ થોડી જ ક્ષણોમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ કૃષિ માહિતી, વિષય બાજરાનું સમતોલ આહારમાં મહત્વ. રજૂઆત કરશે વિરલ રાવલ.
1: શિરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને જાજા કરીને રામ રામ. આજે વાત કરવી છે બાજરાનું સમતોલ આહારમાં મહત્વ. ભારતમાં અને હવે તો વિશ્વમાં બાજરી તેના ગુણોને લીધે સુપ્રસિદ્ધ છે. ગરીબોનું ખાણું ગણાતી બાજરી હવે અમીરોને સ્વાસ્થ્ય આપી રહી છે. આપણે ભારતીયો અને ગુજરાતીઓ તો બાજરીના અઢળક ગુણોથી વાકેફ છીએ. ધાન્યમાં બાજરીનો પાક ગુજરાતમાં ખૂબ જ અગત્યનો છે. બાજરી બીજા ધાન્ય પાકોની સરખામણીમાં સૌથી વધારે સુકારાની પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકે છે. ગુજરાત રાજ્ય બાજરીના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે આવે છે. ગુજરાતમાં બાજરીનું દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં નાના મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. આપણા રાજ્યમાં તેનું વાવેતર લગભગ 9-10 લાખ હેક્ટરમાં કરવામાં આવે છે. હવે જોઈએ બાજરાના પાકમાં જે પોષક તત્વો જોવા મળે છે એના વિશે. બાજરાના દાણામાં વિપુલ પ્રમાણમાં શક્તિનો સ્ત્રોત છે. બાજરાના 100 ગ્રામ વજનમાં લગભગ 378 કેલેરી હોય છે. બાજરાના દાણામાં અન્ય અનાજની સરખામણીએ પ્રોટીનની માત્રા અધિક હોય છે. બાજરાના દાણામાં જુદા જુદા પ્રકારના એમિનો એસિડ હોય છે. બાજરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાને લીધે મેદસ્વીતા તેમજ ગ્લુટેન મુક્ત હોવાને કારણે ગ્લુટેનની એલર્જી ધરાવતા દર્દીઓ માટે બાજરો સમતોલ ખોરાક છે. બાજરાના દાણા અને ડાંગરમાં બીજા ધાન્ય પાકોની સરખામણીમાં વધુ પોષક તત્વો, ખાસ કરીને પ્રોટીન 9-13%, ચરબી 3-8%, ખનિજ તત્વો 2-3%, ખાસ કરીને જસત, લોહ તત્વો અને વિટામિન ધરાવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઇબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. જો કે આ દરેક ધાન્યોમાંના એક બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે, પણ આજના સમયમાં બાજરાના રોટલા ખૂબ ભાગ્યે જ બનતા હશે. જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ કે બાજરો ખાવાથી જે ફાયદાઓ થાય છે એના વિશે. સૌથી પહેલું તો વધારે શક્તિપ્રદ છે, એ વધારે એનર્જી આપે છે. બાજરાના રોટલા સ્વાદમાં જેટલા સ્વાદિષ્ટ હોય છે સ્વાસ્થ્ય માટે તેટલા જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે. બાજરાના રોટલા ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રિશન અનેક ગણું વધી જાય છે. તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે. ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખૂબ જ ફાયદાકારક છે. બાજરાની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઈ જાય છે. મોટાપો એટલે કે જાડાપણાને દૂર કરે છે બાજરો. જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જેનાથી પેટ ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે. હાડકાની મજબૂતી માટે પણ બાજરો ફાયદાકારક છે. હૃદયની તંદુરસ્તી માટે પણ બાજરો ફાયદેમંદ છે. પાચનની ક્રિયા માટે મદદરૂપ થાય છે. ડાયાબિટીસમાં ફાયદો કરે છે. મગજને શાંત રાખે છે. આમ જે બાજરો છે એ સમતોલ આહારમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આજે આપણે માહિતી મેળવી બાજરાનું સમતોલ આહારમાં મહત્વ. ફરી પાછા કૃષિ માહિતીમાં આવતીકાલે મળીએ, પણ ત્યાં સુધી સૌને જાજા કરીને રામ રામ.
0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી. વિષય હતો બાજરાનું સમતોલ આહારમાં મહત્વ. રજૂઆત કરી વિરલ રાવલે. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે હવામાન સમાચાર.

હવામાન વિભાગની આગાહી જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર થશે નહીં અને આજે સમગ્ર પ્રદેશમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વસતા અને જતા માછીમારો માટે હવામાન વિભાગ તરફથી ચેતવણીની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે અમે આપને જણાવી દઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમ

8:50 હિન્દી વાર્તાલાપ, જેમાં સાંભળશો હેમાંગ કુમાર ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ઉનકી કહાની માનવતા કી જ્યોત. 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ સંગીત. 11:00 થી બપોરે 3:00 સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 11:00 વિવિધ કાર્યક્રમ, 12:00 ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં સાંભળશો સાયકલિંગ દ્વારા સફળતાની સફર વિશે રાજકોટના સાયકલિસ્ટ આરતીબેન ચાપાણીની મુલાકાત. પ્રસ્તુતિ ભાવના દોશી અને કૃપા ચીરાજાની, નિર્માણ અટલ શર્મા. 1:10 સુગમ સંગીત. ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 1:30 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

સાંધ્યકાલીન પ્રસારણ યાત્રામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 સુગમ સંગીત કલાકાર હેમાદ્રી મહેતા, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી અને 7:22 ગામનો ચોરો, આ બંને કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા, 9:15 સ્પોટ લાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત.

શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજી મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. રાજ્ય મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં લોકલ ફોર વોકલ અભિયાનને વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના મુખ્યમંત્રીશ્રીઓને કેટલાક સૂચિતાર્થ કર્યા છે, ખાસ કરીને લોકલ ફોર વોકલ અને પાણી બચાવ આવી અનેક બાબતોને લઈને સૂચિત કર્યા છે. તેને રાજ્યએ મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણયો કર્યા છે, અધિકારીઓને સૂચના આપી છે. વોકલ ફોર લોકલ ઉપર વધારે ધ્યાન આપીને આત્મનિર્ભર ભારત તરફ ગુજરાત કેવી રીતે આગળ વધે અને પાણીનો બચાવ એ આપણા જીવનનો ભાગ કેવી રીતે બને, જેમ સ્વચ્છતા એ જીવનનો ભાગ બને એ રીતે જાગૃતિના કામો પણ કરવા માટેની સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: કેબિનેટની બેઠકમાં ઔદ્યોગિક નીતિ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કેબિનેટ દ્વારા અભિનંદન પાઠવાયા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઔદ્યોગિક નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે.
1: વાયબ્રન્ટ સમિટ આવવાનું છે ત્યારે ખાસ રોડ શો ભારતભરમાં થતા હોય, ઉદ્યોગોને આકર્ષવા માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સાથમાં લઈને આ રોડ શો એ વધારે પ્રભાવી થાય એના માટેની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અને મુખ્યમંત્રીશ્રી વતી તમામ વેપારીઓને આ પોલિસીનો લાભ લેવા માટે હું સરકાર વતી વિનંતી કરું છું. અને ક્યાંય પણ અડચણ કે મુશ્કેલી પડે તો અમારા ઉદ્યોગ વિભાગના અથવા તો અમારા કોઈ પણ મંત્રીશ્રીઓનો સંપર્ક કરીને મુખ્યમંત્રી સ્વયં પણ એમના માટે સમય આપવા માટે તૈયાર છે.
0: કેબિનેટ બેઠકમાં ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવી ખાસ સૂચના પણ આપવામાં આવી છે. તો દરેક જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હુડકો વચ્ચે વ્યૂહાત્મક સહભાગીતાથી રાજ્યના વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 1,00,000 કરોડ રૂપિયાના લાંબા ગાળાના રોકાણ માટેના સમજૂતી કરાર MOU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. આ ભંડોળમાંથી ગુજરાત મેટ્રો રેલના ફેઝ 2 અને 3, એક્સપ્રેસ વે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના કામોના સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય 1 MOU ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ સાથે પણ કર્યો છે. આ MOU અનુસાર પ્રી ફિઝિબિલિટી સ્ટડી, ફિઝિબિલિટી સ્ટડી તેમજ વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ અને ઇમ્પેક્ટ એસેસમેન્ટ IIM હાથ ધરશે. કચ્છ જિલ્લામાં નવી 37 સંયુક્ત શાળાને મંજૂરી અપાઈ છે. આ સાથે અગાઉ મંજૂર થયેલી 11 સહિત કુલ 48 નવી શાળાઓ શરૂ થશે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં આ શાળાઓના હુકમ એનાયત કરાયા હતા. નવી સંયુક્ત શાળાઓમાં ધોરણ 1 થી 12ના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે. રાજુલાના કોવાયાની ઘટના બાદ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વધુ તકેદારી રખાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, વન વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક લોકો અને ખેતમજૂરોની સુરક્ષા માટે વન વિભાગ સતત કાર્યરત છે. તેમણે કહ્યું, વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓની ઓળખ કરી તેમનું લોકેશન સતત ટ્રેસ કરી વિશ્લેષણ બાદ યોગ્ય પગલાં લેવામાં આવે છે.
2: लगातार फॉरेस्ट विभाग करता है कि उसकी जो नेचुरल हैबिटेट्स है वो कहीं लुप्त न हो, वो कहीं मानव बस्ती में जाकर न जाए खाने की शोध में या पानी की शोध में. उसके लिए नेचुरल जो हैबिटेट्स है उसको कंटिन्यू मॉनिटर करते हैं, ट्रेस करते हैं, लोकेशन भी ट्रेस करते हैं ताकि वो मानव बस्ती में न जाए.
0: તેમણે સિંહ અને દીપડાના માનવ પર થયેલા તાજેતરના હુમલાઓ અંગે દુઃખ વ્યક્ત કરી સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, આવી ઘટનાઓમાં સરકાર દ્વારા મૃતકના પરિવારને 10,00,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર અને વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ IIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી

0: શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. 12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના અંતર્ગત ગીર સોમનાથના કાજલી ગામે અને તલાલાના ઘુસિયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં સુગમ પોર્ટલ અંગે માર્ગદર્શન અને વિવિધ સેવાઓના લાભો અપાયા. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું લાભાર્થી ગોપાલ ચારણીયાએ જણાવ્યું હતું.
1: ઉના તાલુકાના કાજરડી ગામે જનકલ્યાણ શિબિર સમિતિનું આયોજન થયું હતું અને એમાં વિવિધ યોજનાઓનો, સહકારી યોજનાઓનો માહિતી અને લાભ મળેલો છે. જેમાં જોયું કે આરોગ્ય વિભાગની સેવાઓ, આધાર કાર્ડ અપડેટ, કુપન ને લગતી કોઈ પણ કામગીરી, કે કાજરડી ગામના લોકોને તકલીફ ન પડે અને ઉના માટે ધક્કો ન થાય તેના માટેનું આયોજન હતું. તેમાં વિવિધ યોજનાનો લાભ મળેલ છે. જનકલ્યાણ યોજના છે તે મોદી સાહેબના 12 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આયોજન કર્યું હતું. તેમાં યોજનાઓનો લાભ અમને મળેલો છે.
0: અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો સરકારનો સંકલ્પ છે. પ્રફુલ પાનશેરિયાએ વિદ્યાર્થીઓને રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે આગાહી કરી છે.
2: 18 જૂન के लिए जो गुजरात रीजन है इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अमरेली, महीसागर, अरावली और दाहोद के लिए बोला गया है. बाकी जो दिन है इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान लिया गया है. अधिक
0: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અરવલ્લીના મેઘરજ, ભિલોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુરના શિવજીપુરા, વાલોઠી, બમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. પંચમહાલના ગોધરા શહેર સહિતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી કુલ થઈ હતી. અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા, છાંટા પડ્યા હતા. દરમિયાન વલસાડના મોટી ઢોલ ડુંગરી ગામના લોકોએ સારા વરસાદ માટે અભિનાથ મહાદેવની પરંપરાગત પૂજા કરી હતી. પંચમહાલના શહેરામાં સિમલેટ બેટ ખાતે આજે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત મોકડ્રીલ યોજાઈ, જેમાં ચોમાસા દરમિયાન સંભવિત પૂરની સ્થિતિમાં વન જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી માટેની તૈયારી ચકાસવામાં આવી. ક્રિકેટમાં ભારતે લખનૌ ખાતે બીજી વનડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 402 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. મહિલા T20 વિશ્વકપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગલી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રને ઓલઆઉટ થયું. પાટણની રાણીની વાવ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરાયું, જેમાં 4,000થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો. મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. દરમિયાન ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે યોગ શિબિર યોજાઈ, જેમાં વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3,000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભે ફિલ્મ નયા દોરનું ગીત સ્વર મોહમ્મદ રફીનો, સંગીતબદ્ધ કર્યું છે સાહિર લુધિયાનવીએ.

ફિલ્મ જુલી, સ્વર આશા ભોસલે અને ઉષા મંગેશકરનો, સંગીતકાર રાજેશ રોશન, ગીતકાર આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત. કલાકાર રાજેશ વ્યાસ, કીબોર્ડ પર હતા ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ નિલેશ પાઠક, તબલા મિતેશ ઓઝા, ગિટાર કરણ તન્ના. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

મિતલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. ભારતીય

0: રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: आज प्रधानमंत्री द्विपक्षीय व्यापार और नवाचार साझेदारी को और मजबूत करने के उद्देश्य से वह फ्रांस और यूरोप के शीर्ष व्यापारिक नेताओं के साथ एक विशेष गोलमेज बैठक की अध्यक्षता करेंगे, जिसका मुख्य फोकस भारत के बढ़ते औद्योगिक और तकनीकी क्षेत्रों में रणनीतिक निवेश को बढ़ावा देना है. इस दौरे का मुख्य आकर्षण विवाटेक सम्मेलन है. प्रधानमंत्री मोदी फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ इस शिखर सम्मेलन में कई उच्च स्तरीय सत्रों में भाग लेंगे. इसके बाद वह एक बहुप्रतीक्षित मुख्य भाषण देंगे, जिसमें भारत के तेजी से बढ़ते वैश्विक डिजिटल कदमों को रेखांकित किया जाएगा. प्रधानमंत्री एक शानदार सांस्कृतिक कार्यक्रम में शामिल होंगे. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: G7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના સલામત, સમાવેશી અને માનવ કેન્દ્રિત વિકાસ માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એઆઈની સાચી સફળતા મશીનોની ક્ષમતાઓમાં નહીં, પરંતુ સામાન્ય લોકોના સશક્તિકરણમાં રહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એઆઈ શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપી શકે છે, પરંતુ બાળકોને ખોટી માહિતી, ડીપ ફેક અને સાયબર જોખમોથી બચાવવા માટે અસરકારક સુરક્ષા પગલાં આવશ્યક છે. તેમણે ભાર મૂક્યો હતો કે એઆઈ ટેકનોલોજીની એક્સેસ બધા દેશો માટે સમાન અને સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે ડીપ ફેક, સાયબર છેતરપિંડી અને ખોટી માહિતીનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ દરમિયાન નેતાઓએ સંતુલિત આર્થિક વૃદ્ધિ, મહત્વપૂર્ણ ખનીજ પુરવઠા શૃંખલા અને બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ સંબંધિત 3 મહત્વપૂર્ણ ઘોષણાઓ અપનાવી. બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ અંગેની ઘોષણાને ભારત સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો હતો. તે ઓનલાઈન સલામતી વધારવા અને ડીપફેક અને બાળ શોષણ જેવા પડકારોનો સામનો કરવા પર ભાર મૂકે છે. લિથિયમ, નિકલ અને દુર્લભ ખનીજોની સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે G7 ક્રિટિકલ મિનરલ્સ એલાયન્સની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નેતાઓએ એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજી સાથે સંકળાયેલા પડકારો અને તકો માટે વૈશ્વિક તૈયારી વધારવા માટે પણ હાકલ કરી હતી. ભારત અને બ્રિટને જાહેરાત કરી છે કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આ વર્ષે 15 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી હતી કે સામાજિક સુરક્ષા કરાર, જેને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC તરીકે ઓળખવામાં આવે છે, તે જ આ દિવસે અમલમાં આવશે. મંત્રાલયે પણ જણાવ્યું કે DCC હેઠળ મુક્તિનો સમયગાળો 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે, જે ભારતના કામચલાઉ કામદારો માટે એક મોટો ફાયદો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સેટા અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના એક સાથે અમલીકરણથી ભારતના નિકાસ માટે નોંધપાત્ર નવી તકો ખુલશે, કારણ કે ભારતે 99% ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી મુક્ત પ્રવેશ મળશે. આનાથી કાપડ, ચામડું, મરીન, એન્જિનિયરિંગ અને પ્રોસેસ ફૂડ ક્ષેત્રોને ફાયદો થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. તેઓ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઓડિશામાં AIIMS ભુવનેશ્વર દ્વારા આયોજિત એક તબીબી શિબિરનું ઉદ્ઘાટન કરશે. શનિવારે રાષ્ટ્રપતિ મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહારપુરમાં એક શાળા અને કૌશલ્ય કેન્દ્ર સહિત વિવિધ સુવિધાઓની મુલાકાત લેશે. તેઓ લાભાર્થીઓ અને બાળકો સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ રાયરંગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. 21 જૂને રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઝારખંડમાં આજે રાજ્યસભાની 2 બેઠકો માટે મતદાન થશે. ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામ, કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા અને અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડ વિધાનસભામાં મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી સાંજે 5 વાગે શરૂ થશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાના તમામ 81 ધારાસભ્યો મતદાન કરશે. મિઝોરમની એકમાત્ર રાજ્યસભા બેઠક માટે આજે મતદાન થશે, જેમાં ઝોરામ પીપલ્સ મુવમેન્ટના કે લલતુંગ આંકીમા અને મિઝો નેશનલ ફ્રન્ટના જોથાન સંગી હમાર વચ્ચે સીધો મુકાબલો છે, તો ભાજપ અને કોંગ્રેસે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે ચૂંટણીના પરિણામ જાહેર થાય તેવી અપેક્ષા છે. છેલ્લા 12 વર્ષ

0: દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સબકા સાથ સબકા વિકાસ સિદ્ધાંતોથી પ્રેરિત ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. નક્સલવાદને નાબૂદ કરવા અને અસરગ્રસ્ત પ્રદેશોમાં વિકાસશીલ પ્રવૃત્તિ માટે સરકારે લીધેલા પગલાં અંગે સાંભળીએ એક અહેવાલ.
1: अभियान नक्सलियों की फंडिंग पर रोक और प्रभावित इलाकों में तेज विकास कार्यों की संयुक्त रणनीति के चलते देश को नक्सलवाद और माओवादी आतंक से मुक्त करने में सफलता मिली है. पिछले कुछ वर्षों में कई बड़े सुरक्षा अभियानों ने माओवादी नेटवर्क को कमजोर करने में महत्वपूर्ण भूमिका निभाई. सुरक्षा अभियानों के साथ साथ नक्सल प्रभावित क्षेत्रों में विकास कार्यों को भी तेजी से आगे बढ़ाया गया. विशेष अवसंरचना योजना के तहत स्पेशल फोर्स, राज्य खुफिया शाखाओं और जिला पुलिस को मजबूत बनाने के लिए 1761 करोड़ रुपए की परियोजनाओं को मंजूरी दी गई. प्रभावित क्षेत्रों में 596 सुदृढ़ पुलिस थानों का निर्माण भी किया गया. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: ઝારખંડમાં નક્સલ નાબૂદી અભિયાનને મોટી સફળતા મળી છે. 10 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી મહિલા માઓવાદી પુષ્પા મહતોએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પુષ્પા મહતો 21 વર્ષથી નક્સલ પ્રવૃત્તિઓમાં સક્રિય હતી. પુષ્પા પર હત્યા, ખંડણી અને રાજદ્રોહ સહિતના અનેક ગંભીર કેસ નોંધાયેલા હતા. મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગ્લી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવી. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંદાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી શ્રીચાનીએ 4 વિકેટ ઝડપી, જ્યારે શેફાલી વર્માએ 3 અને નન્નીની શર્માએ 2 વિકેટ લીધી હતી. સ્મૃતિ મંદાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારતે લખનૌમાં બીજી વન ડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરીને 402 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 154 અને ઈશાન કિશને 125 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોએ G7 બેઠકથી અલગ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશની હેડલાઇન છે, મોદીની ટ્રમ્પને સાફ વાત, ભારતીય નાવિકોની સુરક્ષા ખૂબ જ જરૂરી. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ટ્રમ્પ મોદી પર ઓળઘોળ, પણ ભારતને પાંચ્યું નહીં. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, હોર્મુઝ કા ખુલ્લા રહેના જરૂરી, મોદી ભારત પર હમલા તો હમ સાથ ટ્રમ્પ. સતત ત્રીજા વર્ષે જૂનમાં મોન્સૂનનો લાંબો બ્રેક, શિવસેના ઉદ્ધવ જૂથમાં ભંગાણના સંકેત અને માનવ મસ્તિષ્કનો સૌથી વિસ્તૃત હાઈ રિઝોલ્યુશન 3D નકશો તૈયાર સહિતના સમાચાર વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી. અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય જમીનનું વૈવિધ્ય. પ્રસ્તુતિ આનલ મંકોડીની.

પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજના આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીએ જમીનના વૈવિધ્ય વિશે. જમીનના પ્રકાર મુખ્યત્વે આ પ્રમાણે છે: કાંપની જમીન, ક્ષારીય જમીન, રેતાળ જમીન, કાળી જમીન, પહાડી જમીન, પડખાઉ જમીન, જંગલ પ્રકારની જમીન તથા અન્ય. આ પ્રકારોમાં કાંપની જમીનના મુખ્યત્વે 2 પ્રકાર છે: નવા કાંપની જમીન, જે ખદર કે ભાઠાની જમીન તરીકે ઓળખાય છે, આ ઉપરાંત

જૂના કાંપની જમીન, જે બાંગર કે ગોરાળ તરીકે ઓળખાય છે. કાળી જમીનમાં પણ મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. ઊંડી કાળી જમીન, મધ્યમ અથવા તો સ્વયં ખેડાતી કાળી જમીન અને છીછરી કાળી જમીન. સૌપ્રથમ માહિતી મેળવીએ કાંપની જમીન વિશે. નદીઓના નિક્ષેપથી બનતી જમીનને કાંપની જમીન કહેવાય છે. આ જમીનમાં સિલિકોન તથા ફોસ્ફરસનું પ્રમાણ સારું હોવાથી તે ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. આ જમીન સૌથી ઉપજાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. કાંપની જમીનમાં ઘઉં, વરિયાળી, એરંડા, નાળિયેરી, જીરું, તરબૂચ વગેરે જેવા પાક ખૂબ સારા પ્રમાણમાં મળે છે. હવે માહિતી મેળવીએ કાળી જમીન વિશે. જ્વાળામુખીમાંથી બનેલી જમીનને કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આખા સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીન પાણીનો વધુ પડતો સારો સંગ્રહ કરી શકે છે. કાળી જમીન મગફળી, જુવાર, શેરડી, કપાસ માટે વધુ અનુકૂળ છે. હવે માહિતી મેળવીએ ક્ષારીય જમીન વિશે. આ પ્રકારની જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી તેને ક્ષારીય જમીન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લામાં તથા સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં આ પ્રકારની જમીન વધુ જોવા મળે છે. ખેતી માટે ક્ષારીય જમીન ઓછી અનુકૂળ છે, પરંતુ કપાસ અને એરંડા માટે તે સાનુકૂળ છે. હવે માહિતી મેળવીએ રેતાળ જમીન વિશે. રેતાળ જમીન પાણીનો સંગ્રહ કરી શકતી નથી. સૌથી વધુ રેતાળ જમીન કચ્છમાં, ત્યારબાદ બનાસકાંઠા, પાટણ અને દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળે છે. પોષક તત્વોની ઉણપ અને ફોસ્ફરસની ઉણપ રેતાળ જમીનમાં જોવા મળે છે, પરંતુ રેતાળ જમીનમાં નાઇટ્રોજન વધુ હોય છે. આ જમીન બટાકા અને બાજરી માટે ખૂબ અનુકૂળ છે. હવે માહિતી મેળવીએ પહાડી જમીન વિશે. પહાડી વિસ્તારમાં જોવા મળતી જમીનને પહાડી જમીન કહેવામાં આવે છે. આ પ્રકારની જમીનમાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે તથા તે ઢોળાવવાળી હોય છે. પહાડી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધુ હોય છે. ગુજરાતના પૂર્વ પટ્ટામાં તથા આદિવાસી પટ્ટામાં એટલે કે સાબરકાંઠાથી લઈને વલસાડ સુધી પહાડી જમીન વધુ જોવા મળે છે. હવે માહિતી મેળવીએ પડખાઉ જમીન વિશે. વરસાદના ધોવાણથી પડ ઉખડી ગયેલું હોવાથી તેને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. 200 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા પર્વતીય વિસ્તારમાં જોવા મળતી લાલાશ પડતી જમીનને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં મળે છે. વલસાડ, ડાંગ અને નવસારીમાં પડખાઉ જમીન વધારે જોવા મળે છે. આજના આ કાર્યક્રમમાં આજે આટલું બસ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો જમીનનું વૈવિધ્ય. પ્રસ્તુતિ હતી આનલ મંકોડીની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના

વિકાસ ના જન કલ્યાણ ના. આ સફળ છે માં નર્મદા થી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝ થી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: શ્રોતા મિત્રો, આ તો ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં કલાકાર અરુણાબેન ઢાકેચા પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ?
2: રામ રામ જપસાભાઈ તમને અને વેજાભાઈ ને.
1: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

0: આકાશવાણી રાજકોટનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો.

0: અને આનંદ લો ભક્તિ સંગીત.
1: उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी.
2: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से.
1: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान.
2: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग.
1: डायल कीजिए 8700014242.
2: नंबर एक बार फिर नोट करें 8700014242.
3: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયાવેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: 21મી સદી એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
0: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એર નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
0: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
0: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 9 વાગ્યે હિન્દીમાં અને 9:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી.
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ

0: આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
2: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
3: બાલ સભા.
4: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
4: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
4: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ
3: કેમ છો મિત્રો.
5: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
5: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
5: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
5: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.
3: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે સાંભળીએ દિગ્દર્શક મનમોહન દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે તેમની ફિલ્મોના ગીતો. કાર્યક્રમના આરંભે ફિલ્મ રોટીનું ગીત સ્વર કિશોર કુમાર અને

0: ઓલા જીવન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિત માં પ્રસારિત.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: મનોરંજન કાર્યક્રમમાં પુલી આ ફિલ્મનું ગીત સાંભળીએ, શબીર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં. સંગીત નિર્દેશન ફરી એકવાર લક્ષ્મીકાંત પ્યારેલાલની અને શબ્દો આનંદ બક્ષી.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, જેમાં આજે આપ સાંભળી રહ્યા છો દિગ્દર્શક મનમોહન દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે તેમની ફિલ્મોના ગીતો. હવે સાંભળીએ રામપુરકા લક્ષ્મણ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. સંગીતબદ્ધ કર્યું છે આર ડી બર્મને અને બોલ મજરૂ સુલતાનપુરીના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આ ગીત છે ફિલ્મ અમર અકબર એન્થનીનું. સ્વર મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ અને લતા મંગેશકરનું, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ,

પરવરીશ. આ ફિલ્મનું ગીત સાંભળીએ મોહમ્મદ રફી, કિશોર કુમાર અને શૈલેન્દ્ર સિંહના સ્વરમાં. સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને ગીત રચના મજરૂ સુલતાનપુરી.

0: ઇન્દિવરના શબ્દોને સંગીત આપ્યું કલ્યાણજી આણંદજીએ. સ્વર લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો ફિલ્મ સચ્ચા જૂઠા.
1: યું હી તું

મનોરંજન કાર્યક્રમના અંતમાં આજે દેશપ્રેમી ફિલ્મનું ગીત, સ્વર કિશોર કુમારનું, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ સાંભળી રહ્યા હતા દિગ્દર્શક મનમોહન દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે તેમની ફિલ્મોના ગીતો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભે ફિલ્મ અલખ નિરંજનનું ગીત, સ્વર પ્રફુલ્લ દવેનો, સંગીતકાર સી અર્જુન.
1: પવન કા મહેલ બનાયા, કોન પવન કરે મહેલ બનાયા, હે વતન

આશે ભગત ગોરા કુંભાર ફિલ્મનું ગીત સ્વર પ્રફુલ્લ દવે અને દમયંતી બરડાઈનું ગીત સંગીત અવિનાશ વ્યાસનું.

દુખ રાખ અમે એ દીકરી, આ ફિલ્મનું ગીત સાંભળીએ પ્રફુલ્લ દવે અને અનુરાધાના સ્વરમાં, સંગીત નિર્દેશન મહેશ નરેશનું અને શબ્દો કેશવ રાઠોડના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ હરસિદ્ધિ માતા આ ફિલ્મનું ગીત પ્રફુલ દવે અને આરતી મુખર્જીના સ્વરમાં, ગીત સંગીત વિજયનું.

ગુજરાતી ફિલ્મ સંગીત કાર્યક્રમના અંતમાં ફિલ્મ સોનબા અને રૂપબાનું ગીત સાંભળીએ. સ્વર ફરીવાર ઉષા મંગેશકર અને પ્રફુલ દવેનો, સંગીતકાર સી અર્જુન.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. ગીર સોમનાથ જિલ્લામાં 541 સરકારી પ્રાથમિક શાળા અને 113 શાળામાં 23-25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં યોજાયેલી યોગ શિબિરમાં ગિફ્ટ સિટીના MD સંજય કોલ, પૂર્વમંત્રી બ્રિજેશ મિરજા ઉપસ્થિત રહ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા બૌદ્ધ વિદ્વાન રોબર્ટ AF થર્મનના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયમાં પણ સંબોધન કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિ બાદ ભારતીય શેર બજારમાં વધઘટ, ભારતીય પ્રારંભિક સામાન્ય વધારા બાદ નજીવો ઘટાડો. પશ્ચિમ એશિયાના સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે 14 મુદ્દાની શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. ઝારખંડ અને મિઝોરમમાં આજે રાજ્યસભાની ચૂંટણી. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર થયા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઉદ્યોગ નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી. અને રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળી અરિજિત સિંઘના સ્વરમાં ધૂનકી ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. શબ્દો છે સ્વાનંદ કિરકિરેના.

હમણાં માણી રહ્યા હતા અરિજિત સિંગ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં હેપી હાર્ડી અને હીર ફિલ્મનું આ ગીત. કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહિત ચૌહાણના સ્વરમાં જબ વી મેટ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. શબ્દો છે ઇશાદ કામિતના.

કાર્યક્રમમાં હવે સાંભળી અરિજિત સિંઘના સ્વરમાં દંગલ ફિલ્મનું આ ગીત, સંગીત પ્રીતમનું, શબ્દ છે અમિતાભ ભટ્ટાચાર્યના.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ગેરફિલ્મ સંગીત. આજના કાર્યક્રમમાં માણીએ જગજીત સિંહના કંઠે કેટલીક ગઝલો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ જગજીતસિંહ અને લતા મંગેશકરના સ્વરમાં આ ગઝલ. ગઝલના શબ્દો છે દોનો કે દિલ.

0: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસ

0: ની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. ચેન્નઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટસ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઈડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. દક્ષિણ કોરિયાએ ફુગાવાને કાબૂમાં લેવા અને ઉર્જા ખર્ચ ઘટાડવા માટે એલએનજી અને એલપીજી આયાત પરના ટેરિફ દૂર કરવાની યોજના જાહેર કરી. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ગઈરાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 12 વર્ષ વિકાસ અને વારસાના સંગમનો સુવર્ણ યુગ રહ્યા. ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. સુરતના અડાજણમાં વાહનના શોરૂમમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબૂમાં. કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક પગલું, આદિપુર ભુજ વચ્ચે ડબલ ટ્રેકને મંજૂરી. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં ગઈરાત્રે 5 ઇંચ જેટલો વરસાદ થયો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શન અંતર્ગત વન વિભાગે તપાસ હાથ ધરી સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે 4 લાખ રૂપિયાની દંડનીય કાર્યવાહી હાથ ધરી. અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: बदलो बदलो आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या छु।
0: बदलो बदलो आदत बदलो। हवे नजीक ने बैंक में जाई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे जानकार बनो सतर्क रहो।
2: सहयर कार्यक्रम में आप सबनु खूब खूब स्वागत छे। हूँ छु आपनी रेडियो सखी भावना दोषी
3: अने हूँ कृपा जीवराजानी। ભાવનાબેન, આપને ફરવાનો કેવો શોખ છે?
2: ફરવાનો તો ખૂબ જ શોખ છે અને એમાં એ કુદરતી જગ્યાઓ હોય ને,
3: હા,
2: તો ખરેખર ખૂબ મજા આવે। વેકેશન હમણાં ગયું જ છે એટલે આપણા સૌ શ્રોતાઓ પણ ક્યાંક ને ક્યાંક ફરીને આવી ગયા હશે। ફરવાની જે મજા છે ને કૃપાબેન, એ શબ્દોમાં વર્ણવી ન શકાય।
3: હા, એ તો જાતે આપણે જઈએ ને તો જ આપણે અનુભવી શકીએ। અને આ વાત કરીને તો મને યાદ આવે છે ઉમાશંકર જોશીની રચના કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી। અને આવો મોકો આપણને મળી જાય ને ભાવનાબેન, તો વાત જ શી કરવી।
2: અને સામાન્ય રીતે છે ને આપણે ફરવા જઈએ તો બસ, ટ્રેન અથવા તો પ્લેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જો સાયકલ લઈને ફરવા જવાનું થાય તો કેવું રહે?
3: હા, એટલે સાયકલની વાત કરીને તો આપણને નાનપણની યાદો તાજી થાય કે આપણે શહેરમાં ફરીએ ને થોડું ઘણું ચાલીએ અથવા સ્કૂલે કે ક્લાસમાં જઈએ। આપણે જનરલી સાયકલ એટલી જ ચલાવતા હોઈએ અને પછી મોટા થઈને તો એ બધું છૂટી જતું હોય।
2: અને પહેલી વખત જે સાયકલ ચલાવવાનો અનુભવ છે ને, એ જીવનમાં ક્યારેય નથી ભૂલાતો। પહેલી વખત જ્યારે શીખ્યા હોય અને સાયકલ લઈને જ્યારે બહાર નીકળીએ ત્યારે જાણે આપણે દુનિયાના કોઈક અલગ વ્યક્તિ હોય ને એવું આપણે અનુભવતા હોઈએ।
3: અને થોડું પડવાનો પણ અનુભવ થાય હોય એમ।
2: હા, પણ એમાંથી જ શીખવાનું મળતું હોય છે।
3: એટલે આ સાયકલની આટલી વાતો કરો છો તો આજે આપણે કંઈક વિશેષ કરવા,
2: હા, અને ખૂબ જ અલગ વિષય લઈને આજે આપણે શ્રોતાઓ સમક્ષ ઉપસ્થિત છીએ। અને આજે જે મહેમાન આવ્યા છે તે પણ વિશેષ છે અને તેઓ પણ આપણી સાથે સાયકલિંગ વિશે વાત કરવાના છે। તો શ્રોતાઓને જણાવીએ કે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આરતીબેન ચાપાણી, જેઓ એક સામાન્ય જીવન જીવતા પરિવાર અને બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા એક દિવસ તેઓએ સાયકલ હાથમાં લીધી, પેડલ માર્યા અને સફળતા મેળવી।
3: વાહ વાહ!
2: તેઓએ સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત અને અન્ય દેશોમાં પણ સાયકલ સ્પર્ધાઓ જીતી છે, મેડલ મેળવ્યા છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે। આરતીબેન, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે।
4: આભાર।
3: તો આરતીબેન, આટલી સરસ વાત કરી ભાવનાબેને, પણ હવે અમને એ જાણવાનું મન થાય છે કે તમારી આ સફરની શરૂઆત કેવી રીતે થઈ?
4: જનરલી આમ રૂટીન લાઈફમાં તમે હોય ને તો કન્ટિન્યુઅસલી એમ જ હોય કે આપણું રૂટીન ચાલતું જ હોય, તો મારા રૂટીનમાં એવું જ હતું કે મારી ડોટરનો બોર્ન થયો પછી કન્ટિન્યુઅસલી આપણે એની દેખભાળમાં એવી રીતે જ કન્ટિન્યુઅસલી એમાં આપણે ટાઈમ સ્પેન્ડ થતો હતો। તો એક ટાઈમ એવો હતો કે સાયકલિંગ મારા હસબન્ડ કરતા જ હતા।
3: અચ્છા,
4: તો સાયકલિંગની એકવાર ગ્રુપમાંથી રાઈડ હતી 50 કિલોમીટરની, તો મારા હસબન્ડે કીધું કે તારે જવું છે રાઈડમાં? તો પછી મેં કીધું કે હા, આમ પણ હું ઘરમાં ઘણી બોર થાઉં છું એમ, કે રૂટીન કન્ટિન્યુઅસલી આપણું આમ કેમ કે બચાવ હોય એટલે હું એમાં જ હોય કન્ટિન્યુ। એટલે તે દિવસે મેં ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટરની રાઈડમાં હું ત્યાં ગઈ પાર્ટિસિપેટ કરવા। તો ત્યાં બધાને પૂછ્યું કે આમાં ફર્સ્ટ ટાઈમ કોણ છે, તો જનરલી મારે એકનો જ હતો
2: બરાબર।

0: બસ એ ફર્સ્ટ ટાઈમ ગઈ અને ત્યારે હું કરીને આવી, તો મને ત્યારે બહુ મજા આવી કે ના ખરેખર આટલું મસ્ત બહાર આટલી સારી રીતે અને આટલું દૂર સુધી આપણે એમાં જઈ શકીએ છીએ, તો કંઈક ડિફરન્ટ મને એક્સપિરિયન્સ થયો. એમ કન્ટિન્યુ કરતાં કરતાં મને જે 50 કિલોમીટર કરી, પછી એ પાછું કંઈક 100 કિલોમીટરની હતી ઇવેન્ટ, તો પછી એમાં એક વખત મેં પાર્ટિસિપેટ કર્યું હતું. પછી મારે એક એના પછી ને એવું થાય કે જ્યારે સાયકલિંગની ઇવેન્ટ હોય તો 200થી સ્ટાર્ટ થતી હોય, હું ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે પછી બધા પ્રેક્ટિસ ને એવું બધું કરતા હતા, તો જનરલી બધાને મેં જોયા, તો પછી એમ કીધું કે આ રાઈડ એકવાર કરવી જોઈએ હું એમ. તો પછી એવી રીતે કરતા કરતા પછી મેં કીધું કે એના માટે 100 એકવાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે 200 કિલોમીટર થાય છે કે નહીં એમ. મારી ડોટર સાવ નાની જ હતી, આ મૂકીને ક્યાંય જઈ ન શકો એમ. તો રાત્રે એ સુવે ને તો પછી મમ્મી એની પાસે રહ્યા,
1: ખુબ સરસ. તમે જેમ 50 કિલોમીટર્સથી રાઈડ શરૂ કરી, તો કેટલા કેટલા કિલોમીટર્સની આ બધી રાઈડ્સ હોય છે, અને કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે ત્યારથી લઈ અને ક્યાં સુધી પહોંચી શકાય, થોડીક એના વિશે વાત કરો.
0: જનરલી 50 કિલોમીટર તો જસ્ટ અમે અહીંયા ઇવેન્ટ હતી કે આપણે સાયક્લોફોન ને એ બધું થતું હોય તો એમાં એવી રીતે હોય 50-75 કિલોમીટર્સ ને એવી રીતે. અને ઓલ ઓવર આપણે ઇન્ડિયામાં આપણે કહીએ તો ઓલ ઓવર પેરિસમાં એક સાયકલિંગનું ક્લબ છે, એમ આપણે ઇન્ડિયામાં પણ ઓડેક્સ ઇન્ડિયા કરીને ક્લબ છે, તો એમાં 200થી માંડી અને 1200 સુધીની રાઈડ થતી હોય છે. એટલે 200, 300, 400 કિલોમીટર, 600 કિલોમીટર, 1000 કિલોમીટર અને 1200 કિલોમીટર, એમ અલગ અલગ ડિસ્ટન્સની બધી રાઈડ થતી હોય છે. અને એમાં ટાઈમ પીરિયડ એ ફિક્સ હોય છે કે 200 હોય તો એમાં આપણને કિલોમીટર હોય તો એમાં આપણને 13.5 કલાક મળે છે, તો એમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. એટલે એ ટાઈમ ની કરી અને તમારે એ રાઈડ કમ્પ્લીટ
1: પૂરી કરવાની હોય છે. ઓકે,
0: 400માં એવી રીતે હોય છે 27 અવર્સ તમને મળે, એટલે તમારે એ ટાઈમ રાઈડ સ્ટાર્ટ થાય પછી એન્ડ એટલી કલાકમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. કે ડ્યુરિંગ આપણે ફૂડ માટેનું કે બધું હોય તો એમાંની મસ્ટ ટાઈમ આવે. સપોઝ તમારી સાયકલમાં પણ કંઈ પણ થાય છે તો એ બધી રિસ્પોન્સિબિલિટી તમારી જ હોય છે. એકચમાં એમાં એવું હોય છે કે તમને બહારથી કોઈ તમે કોઈની હેલ્પ ન લઈ શકો, તમારી સાથે તમારા રાઈડર હોય જે બીજા સાયકલિસ્ટ તમારી સાથે જેમાં પાર્ટિસિપેટ કરી રહ્યો હોય તમે એની હેલ્પ લઈ શકો, પણ અધર પીપલની તમે એમાં હેલ્પ ન લઈ શકો.
1: બરાબર,
0: કોઈ પણ સપોર્ટ તમે ન લઈ શકો બહારથી.
2: તો પછી તમારે એનું પણ જ્ઞાન લેવું પડ્યું હશે કે મારે મારી સાયકલને રિપેર કેમ કરવી અથવા એને સરસ રીતે રાખવી હોય તો મારે એની કાળજી કેવી રીતે લેવી, બરાબર ને?
0: આમાં એમ 200 તમે સ્ટાર્ટ કરીને જેમ જેમ તમે ઇવેન્ટ કરતા છો ને આગળ આગળ, તો એમાં એવી જ રીતે થાય કે તમને તમારી આમ જે કેમ કે સાયકલ પ્રત્યેની એક હોય ને તો એની કેર એમ પણ તમને હોય, અને પ્લસ કઈ પણ આવી રીતે ડિફિકલ્ટી આવે તો તેને સોલ્વ કેમ કરવી એનું પણ સોલ્યુશન આવતું છે.
1: એટલે કૃપાબેન, ફક્ત આ સાયકલિંગ એટલે ખાલી પેડલ મારીને સાયકલિંગ કરવું એવું નથી, પણ સાયકલિંગ દ્વારા ઘણું બધું શીખવા પણ મળતું હોય છે.
2: અને આરતીબેન, તમે વાત કરી કે તમે ઘણી બધી જગ્યાએ પ્રવાસ કર્યો છે સાયકલ લઈને, તો કઈ કઈ જગ્યાએ તમે અત્યાર સુધીમાં પ્રવાસ કર્યો છે અને આમ જોઈએ ને તો કેટલા કિલોમીટર સુધી તમે કર્યું હશે?
0: અત્યાર સુધીમાં મારે 65,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે.
2: ઓહો.
0: અને અમારે છે ને એક SR સિરીઝ કહેવાય, તો SR સિરીઝમાં એવું હોય કે 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર અને 600 કિલોમીટર, એ ચારે ચાર ઇવેન્ટ કમ્પ્લીટ કરો ને એટલે એક 1 SR તરીકેનું તમને ટાઇટલ મળે છે.
2: અચ્છા,
1: બરાબર.
0: તો એમાં એ SR સિરીઝ હોય ને તો એ અમે અત્યાર સુધીમાં 10 કમ્પ્લીટ કરેલી છે. અને પછી જે 1200 કિલોમીટરની છે તો એ મેં 5 ઇવેન્ટ અત્યાર સુધીમાં પાર્ટિસિપેટ કરેલી છે. તો એમાં જે 1200ની ફર્સ્ટ હતી મારી, તો એ રાજકોટ સિરોહી રાજકોટ, પછી રાજકોટ દીવ રાજકોટ હતી, અમદાવાદ પુષ્કર અમદાવાદ, પછી અમે 1200માં પુણેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પુણે હતી, અને આપણી બરોડાથી પણ એક ઇવેન્ટ થઈ હતી, તો બરોડાથી ગોવા ત્યાં કમ્પ્લીટ થઈ હતી. એવી રીતે આવી ડિફરન્ટ ડિફરન્ટ જગ્યાએ અમે બધી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરતા હોય છે, એટલે તેના થ્રુ તમને ડિફરન્ટ ડિફરન્ટ રૂટ તો એક્સપ્લોર કરવા મળે જ છે, પણ તમે જેમ જેમ અલગ જગ્યાએ જાઓ તો તમને ડિફરન્ટ ડિફરન્ટ પીપલ્સ મળે, તો તમને તમારું કોમ્યુનિકેશન, અને પ્લસ પોઈન્ટ તો એમ છે કે તમે જ્યાં પણ જાઓ ને તો તમને તમારી સાથે તમારા જેવા માણસો મળે જ એમ, લાઇક માઇન્ડેડ પીપલ, જેના હિસાબે તમે એની સાથેની તમને આમ ફ્રેન્ડ્સ એટલા બધા મળે ને તો તમારે એની સાથેની કોમ્યુનિકેશન છે, એની સાથેની બોન્ડિંગ છે, એ બધું બહુ સારું.
1: અને આટલી બધી જગ્યાએ તમે ફર્યા, આટલી બધી રાઇડ્સ કમ્પ્લીટ કરી, તો આ બધામાં કોઈ એવો બનાવ છે જે લાઈફ ટાઈમ તમને યાદ રહી ગયો હોય, એટલે કે કોઈ યાદગાર ઘટના હોય તો એની થોડી વાત કરો.
0: જનરલી અત્યાર સુધી

0: માં કોઈ રાઇડ કરવા જઈએ તો આમ મને ઓલમોસ્ટ એવું છે કે હું સાયકલ ઉપર બેસું ને એટલે મને મજા જ આવે. એટલે આમ છે કે મને પ્લસ પોઈન્ટ જ દેખાતા હોય. આમ જનરલી બીજો પોઈન્ટ તો મને કોઈ દિવસ તકલીફ જ ન હોય. હું રાઇડ પૂરી થાય ને ત્યારે મને એમ થાય કે બસ રાઇડ કમ્પ્લીટ થઈ ગઈ, મારા માટે એક એવો પોઈન્ટ હોય. અને ફર્સ્ટ ટાઈમ મેં જયારે 1200 કરેલી હતી ને ત્યારે આમ મને એટલું બધું કંઈ લોંગ ડિસ્ટન્સનું કે એવી કંઈ મને હતું નહીં એક્સપિરિયન્સ કેવી રીતે. અને મારે 1200 કરવી હતી તો એની પહેલા મેં જે પ્રિપરેશનમાં તો મને કેમ કે 200, 300, 400 કિલોમીટર મેં ઇવેન્ટ કરી. પછી જસ્ટ અહીંયા એવું હતું કે ગ્રુપમાં એક જગ્યાએ 1000 કિલોમીટરની રાઇડ કમ્પ્લીટ થઈ તો એ લોકોનું સાયકલિંગ ગ્રુપનું કંઈક ગેધરિંગ હતું તો એ લોકો બધા એનો એક્સપિરિયન્સ શેર કરતા હતા કે અમે આ રૂટમાં આવી રીતે અમને ડિફિકલ્ટી આવી, અમને આવી બધી મજા કરી, હેડવિન હતો, પછી બપોરના તડકો બહુ જ લાગે, રાત્રે ઊંઘ બહુ આવે, પ્રેમ પાવ્યા હતા, એ બધી વાત કરતા હતા. તો હું જસ્ટ આવી રીતે ચેરમાં બેઠી ત્યારે મને વિચાર્યો કે બીકો આ ઇવેન્ટ એકવાર કરવી જોઈએ. એમ કરતા કરતા પછી મેં મારા હસબન્ડને વાત કરી તો એને કીધું કે 1000 કિલોમીટર કરવું કે એમ ઇઝી નથી, એમ પહેલા 600 તો કર પછી 1000 વિશે વિચારશે એમ. તો જનરલી પછી મેં 400 પછી થોડાક દિવસ પછી 600ની ઇવેન્ટ હતી તો પછી મેં એ 600 કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું. અને 600ની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને બધા અત્યારે એવું હતું કે કમ્પ્લીટ થયું ત્યારે બધા આમ બહુ એપ્રિસિએટ કર્યું કે બહુ સારું એમ કે તમારી એસઆર સિરીઝ કમ્પ્લીટ થાય. પણ એકચુઅલમાં મને એવું નહોતું કે મને એ કમ્પ્લીટ થઈ. પછી મેં આવીને કીધું કે આશી સવે ઓલી 1000 કરીશ,
1: એટલે તમારો ગોલ 1000 સાયકલિંગમાં હતો.
0: એટલે પછી મેં ફર્સ્ટ ટાઈમ જયારે 1200 કરીને ત્યારે પણ મને એમ શીખીશું ને કે આમ ક્યુરોસિટી જોઈ, આમ એમ થાય જ કરે કે આ કેવી રીતે હશે ને શું. અને હું કન્ટિન્યુઅસલી મારી ત્યારે એટલી કોઈ સ્પીડ કે એવું કંઈ નથી, પણ હું સાયકલ ઉપર બેઠી હોય ને તો મારું કન્ટિન્યુઅસલી મને વિધાઉટ બ્રેક એ મને કન્ટિન્યુઅસલી ચલાવવાની વધારે આદત હોય. એટલે એ બધી વસ્તુ મને બહુ આવી રીતે છે ને 1200ની ઇવેન્ટ ને એ બધી આપણે ઇન્ડિયામાં પણ કર્યું તો એવી રીતે ત્યાં ફ્રાન્સમાં પણ ત્યાંની 1200ની એક ઓલ્ડેસ્ટ ઇવેન્ટ થાય છે, પીબીપી કરીને હોય છે. પીબીપી પેરિસ બ્રેસ્ટ પેરિસ ઇવેન્ટ હોય છે તો એમાં બહુ ઓલ્ડેસ્ટ ઇવેન્ટ છે અને ત્યાંના લોકો તે ઇવેન્ટ એક ફેસ્ટિવલની જેમ એ લોકો સેલિબ્રેટ કરે છે. જેવી રીતે કે ત્યાં અત્યારે તમે જાઓ ને તો ત્યાંથી ઓલ ઓવર કન્ટ્રીમાંથી લોટ્સ ઓફ બધા પાર્ટિસિપન્ટ્સ આવે છે અને લોટ્સ ઓફ ક્રાઉડ હોય છે અને તે લોકોનું જે સેલિબ્રેશન એક કરે છે ને તો એના ઘરના ટોટલી મેમ્બર્સ એડલ્ટથી માંડીને ચિલ્ડ્રન સુધીના મિડ નાઇટ પણ તમને કોફીથી માંડીને બધું ફૂડ સર્વ કરતા હોય, તમને રાત્રે સુવા માટેની બધી ફેસિલિટી તમને પ્રોવાઈડ કરે એ બધી જ. અને જેટલી હદે ચીયર અપ કરતા હોય ને તો એ જોઈને તમને એ એક્સપિરિયન્સ એ અમારા માટે આમ કેમ કે લાઈફ ટાઈમની મેમરી બની રહેશે.
2: અને આ તમે આટલી બધી જગ્યાએ ફર્યા આરતીબેન, તો આમ સાયકલ લઈને જાઓ તો રસ્તાઓ એકદમ સરળ અને સરસ હોય કે આમ ઘણા બધી ચેલેન્જીસ પણ આવે એમાં?
0: જનરલી રસ્તામાં જો ને તો ચેલેન્જીસ હોય જ, કારણ કે ઘણી વખત આપણે અત્યારે નોર્મલ વ્હીકલમાં નીકળીએ તો પણ આપણને ક્યારેક એમ થાય કે અત્યારે બહુ સનલાઇટ છે કે તડકો છે, આપણને ક્યારેક પવન લાગતો હોય તો અમારે તો પાછું બધી સિઝન અંદર કવર થતી હોય કે મોન્સૂનમાં અમે જતા હોય તો ત્યારે હોય, પછી વરસાદમાં એમાં તમને તકલીફ પડતી હોય, વિન્ડ હોય ત્યારે તમને તકલીફ પડતી હોય, એવું બધું હોય છે. પણ એ બધી વસ્તુ ચેલેન્જ હોય ને તો તમને મજા આવે કરવાનું
1: માટે. બરાબર.
0: જસ્ટ અમે હમણાં થોડાક જ ટાઈમ પહેલા અમે 600 કિલોમીટરની ચંદીગઢથી સિમલા મનાલી વાળી ઇવેન્ટ કરેલી હતી તો ત્યાં તો અમને મિક્સ સીઝન અમને થઈ હતી, કારણ કે ત્યાં અમને તડકો પણ એટલો હતો, એટલી હતી, ઠંડી પણ હતી જયારે મનાલી પર ગયા ત્યારે, અને પાછું રેઇનની સીઝન મિક્સ આવ્યું, એટલે ટોટલી અમે ત્રણે ત્રણ વેધર
1: અનુભવ ત્યાં કર્યું. બરાબર. અને સાયકલિંગ તમે રેગ્યુલરલી કરતા હો તો ફિટનેસ માટે કંઈ કાળજી લેવી પડે કે શું?
0: તમે છે ને સાયકલિંગ તમે સ્ટાર્ટ કરો ને, સાયકલિંગ જ નહીં ઓલ ઓવર કોઈ પણ એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરો ને તો પછી ધીમે ધીમે કરતા તમારું એક લેવલ તમે આવે ને પછી તમે એના માટે તમે ફૂડમાં તમારો ચેન્જીસ આવે, પ્લસ તમારો રૂટીનમાં ચેન્જીસ આવે, તમારી સુવાની કે જે કંઈ આદત હોય તે બધી, અને પ્લસ અમે છે ને એના માટે સાયકલિંગ માટે અમે વર્કઆઉટે કરતા હોય છે કે વીકમાં અમે 3-4 ડેઝ અમે સાયકલિંગ માટે નીચે કંઈ અલગ અલગ હોય કે ઇન્ટરવલ્સ આ તે બધું પ્રેક્ટિસ કરતા હોય, 2 ડેઝ અમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તે કરીએ છીએ, અને વીકમાં 1 ડેઝ અમે ઓફ રાખીએ છીએ.
1: બરાબર.
0: અમારો વીકનું શેડ્યુલ આવી રીતે હોય છે.
1: બરાબર.
2: અને આટલું સરસ તમે બધું એક્ટિવિટીઝ કરો છો અને બહાર પણ આપને ઘણીવાર જવાનું થાય, ઘણા બધા દિવસો સુધી રહેવાનું થાય, તો તમે જે ઘર પરિવારની જવાબદારી એ કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે આજના સમયમાં એ બહુ મોટો

0: પ્રશ્ન છે બધા માટે કે એક તો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને આપણું ગમતું કાર્ય કરતા કરતા પણ આપણે ઘરની જવાબદારી કઈ રીતે સંભાળવી, તો તમે એ કઈ રીતે કરો છો?
1: તમે બહુ સારી વાત કરી કે જનરલી મારું પણ એવી જ રીતે છે કે હું જયારે અહીંયા હોઉં છું અને મારો જે પ્રેક્ટિસનો ટાઈમ હોય ને, તો મારી ડોટર પહેલીથી નાની છે કે જનરલી બધાને હોય કે સ્કૂલે જવાનો ટાઈમ હોય, તો ગ્રુપમાં બધા લેટ જતા હોય કે એ લોકોને તો કંઈ બીજું શેડ્યુલ ન હોય, તો મારી કોઈ ઇવેન્ટ માટે પ્રિપરેશન છે કે મારે કોઈ રાઇડમાં જવાનું છે તો મારું શેડ્યુલ એવી જ રીતે હોય અર્લી મોર્નિંગ, એમ કે હું 6 to 6:30 પાછી રિટર્ન હું ઘરે જ હોઉં એમ.
0: અચ્છા.
1: હા, અને પછી એ ટાઈમે જયારે મારે એ શેડ્યુલમાં મને ફિક્સ થવાનું હોય તો એ પ્રમાણે તો હું રાઇડ એકલી જ કરવા જાઉં છું. અને ખરેખર કે બહાર તમે જાઓ તમારા શેડ્યુલને ફોલો કરવા માટે તમે જેટલું પહેલા વિચારીએ ને કે આટલું અર્લી મોર્નિંગ ન નીકળાય કે આમ ન કરાય, તો ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય તમને ન કરવા માટે ન, પણ એ બધા કરીને તમે બહાર નીકળો છો ને તો કોઈ જાતનું કોઈ તકલીફ નથી ને બહાર બધી બહુ સારી રીતે તમે કરી શકો છો.
0: અને પરિવારના સભ્યોનો પણ આપને ખૂબ સપોર્ટ હશે એમ.
1: આવી રીતે હું જાઉં છું તો અમારે ઘરમાં મારા મમ્મી છે, તો મારા મમ્મી પણ અત્યારે એટલા જ એક્ટિવ છે. અમે અત્યારે હોય તો મમ્મી પણ યોગામાં ને બધી રીતે એ બહુ સારી રીતે એક્ટિવ છે, એટલે એ કરતા હોય. અને સપોઝ હું જાઉં છું તો એ લોકો મારા કરતા વધારે હેપી હોય છે કે મારે આરતી જવાની છે.
0: એ ખૂબ મહત્વની વાત છે, કારણ કે તમે એકલા તમારો પ્રોફેશન છે કે શોખ માટે જાઓ અને ઘરના સભ્યોની જે સપોર્ટ ત્યારે જાઉં ને તો એ મજા
2: અલગ છે. અને એ જે આનંદ છે ને આપણને કે આપણા પરિવારજનો આપણા માટે પ્રાઉડ ફીલ કરતા હોય એનો આનંદ અલગ જ છે. અને આટલી બધી સાયકલિંગની વાત કરી આરતીબેન, તો અત્યારે આપ જે રીતે સાયકલિંગ કરો છો તો એ રીતે ગુજરાતમાં વાતાવરણ કેવું છે? મહિલાઓ આ ફિલ્ડમાં આગળ છે ખરા?
1: ગુજરાતમાં ઓલ ઓવર બધા કરે છે, પણ ફિમેલ્સમાં એનો રેશિયો કાયમ માટે કમ જ હોય છે. તમે જે રીતે કહો છો ને કે બધાને આમ કહો છો ને કે બધા પોઈન્ટ્સ હોય કે એક વાર કરે તો પછી કન્ટિન્યુઅસલી કરવું, એ બધા માટે ડિફિકલ્ટ હોય છે કોઈ પણ જગ્યાએ.
2: સાચી વાત છે. અને આ તમારી જે સાયકલિંગની યાત્રા છે એમાં તમે અનેક સફળ પડાવો પણ મેળવ્યા છે, તો થોડીક એની વાત કરો કે કઈ કઈ જગ્યાએથી આપને સફળતા મળી છે, સર્ટિફિકેટ્સ મળ્યા છે, મેડલ મળ્યા છે?
1: અત્યાર સુધીમાં મેં તમને વાત કરેલી તેમ કે મેં 10 times SR સિરીઝ, 10 times મેં SR સિરીઝ કમ્પ્લીટ કરેલી છે અને કન્ટિન્યુઅસલી બેક ટુ બેક 5 years 1200 કિલોમીટર કરેલી છે, 1 event 1000 કિલોમીટરની કરેલી છે. અને બસ ફ્રાન્સમાં પણ અમે 2 times એવી રીતે પાર્ટિસિપેન્ટ કરેલું હતું. મારી ફર્સ્ટ ટાઈમ હતી તો મારાથી કમ્પ્લીટ નહોતી થઈ અને ત્યારે મારો હેલ્થ ઇશ્યુ હતા, અને સેકન્ડ ટાઈમ મને લેટ ફિનિશ થયું હતું. જે જે ઇવેન્ટ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કરતા હોય ને, તો તમારું જે છે ને એક ઓડેક્સ ઇન્ડિયાની એક વેબસાઇટ હોય, તો તેની ઉપર તમે જઈને તમારું જોવો ને તો જેટલા જેટલા સાયકલિસ્ટો હોય ને તો એનું લખેલું હોય કેટલી તમે કરેલી છે ઇવેન્ટ્સ ને એના પાર્ટિસિપન્ટ છે ને તમારા એ SR સિરીઝ, તો એના પ્રમાણે એનો રેન્ક
2: હોય છે. અચ્છા અચ્છા, વાહ.
0: અને તમે જે અચીવમેન્ટની વાત કરો છો, તો એ જ્યારે તમારા જીવનમાં આટલું બધું બન્યું તો એના કારણે તમારી આસપાસના લોકો અને એના ઉપર કેવો પ્રભાવ પડ્યો? કારણ કે ઘણીવાર આપણે પણ કોઈને પ્રેરણા આપતા હોઈએ એવું પણ બને, કારણ કે ઘણા લોકો સંકોચ અનુભવતા હોય કે હું કઈ રીતે શરૂ કરું, પણ તમને જોયા હોય તો ઘણીવાર એવું થાય કે ના, આ શક્ય છે, આપણે આપણા શોખને પણ પ્રોફેશન બનાવી શકીએ અને આપણે જે ઈચ્છીએ છીએ ને આપણને મનગમતું કાર્ય પણ કરી શકીએ. તો એવા કોઈ અનુભવો છે કે આપને સમાજમાંથી અથવા આપના પરિવારમાંથી આટલું સરસ પ્રોત્સાહન અને પ્રેરણા મળી હોય?
1: જનરલી આપણે જ્યારે ઘરમાં કોઈ પણ અત્યારે નોર્મલ કંઈક પણ કરતા હોય ને, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા કિડ્સ આપણને, આપણા બચ્ચા હોય આપણને જોતા હોય, મમ્મા શું કરે છે, આમે જનરલી કરતા હોય ને તો છોકરાઓને એવું જ કરવાનું હોય. તો મારી ડોટર જ્યારે નાની હતી ને ત્યારથી એને એમ જ કે મમ્મા સાયકલ લઈને જાય ને, એટલે ઓલી સાઈડ વ્હીલ વાળી સાયકલ હોય ને, તો એમાં એને આઈ થિંક લગભગ 6 years હશે, તો ફર્સ્ટ ટાઈમ કે મમ્મા મને પડદરી જવું છે. એકવાર એનું હતી છે કે મને પડદરી જવું છે, તો આશીષ કે આને પડદરી આ સાયકલમાં કેમ લઈ જવાની, તો એકવાર એને ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટર એવી રીતે રાઈડ કરી, અને એ પણ સાઈડ વ્હીલ વાળી સાયકલમાં. અને પ્લસ પછી એમ કરતા કે પછી એની એ જીત પૂરી ના થઈ તો પાછી એમ કે મમ્મા 100 કરવી છે, અને વિધાઉટ પ્રેક્ટિસ કોઈ પણ નહીં, રાત્રે એમ કે મમ્મા જવું છે એમ, એટલે પછી હું અને મારા હસબન્ડ બંને એની સાથે હોય એમ, પછી એવી રીતે એને કન્ટિન્યુઅસલી 100 કરી અને પછી 150 કિલોમીટર કરી. એટલે મારી ડોટરે અત્યાર સુધીમાં 150 કિલોમીટર એની 8 years ની હતી ત્યારે એને 150 કિલોમીટર કમ્પ્લીટ.
2: વાહ વાહ વાહ, એટલે કઈ પણ વસ્તુ કરીએ છીએ તો એની અસર પરિવાર ઉપર પણ થતી જ હોય.

0: આઈ થિંક લગભગ 6 યરની હશે. તો ફર્સ્ટ ટાઈમ કે મમ્મા મને પડદરી જવું છે. એકવાર એનું હતી છે કે મને પડદરી જવું છે, તો આશિષ કે આને પડદરી આ સાયકલમાં કેમ લઈ જવાની. તો એકવાર એને ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટર એવી રીતે રાઈડ કરી,
1: ઓહો,
0: અને એ પણ સાઈડ વ્હીલ વાળી સાયકલમાં. અને પ્લસ પછી એમ કરતા કે પછી એની ઈ જીત પૂરી ના થઈ તો પાછી એમ કે મમ્મા 100 કરવી છે, અને વિધાઉટ પ્રેક્ટિસ કોઈ પણ નહીં. રાત્રે એમ કે મમ્મા જવું છે, એટલે પછી હું અને મારા હસબન્ડ બંને એની સાથે હોય. પછી એવી રીતે એને કન્ટિન્યુઅસલી 100 કરી અને પછી 150 કિલોમીટર કરી. એટલે મારી ડોટરે અત્યાર સુધીમાં 150 કિલોમીટર એની 8 યર્સની હતી ત્યારે એને 150 કિલોમીટર કમ્પ્લીટ.
1: એટલે કઈ પણ વસ્તુ કરીએ છીએ તો એની અસર પરિવાર ઉપર પણ થતી જ હોય છે.
0: અને આમ પણ તમે રૂટીન જે પણ કરો છો ને તો એ બધાનું જ હોય કે આપણું રૂટીન જે રીતે હોય કે સપોઝ હું હેલ્ધી ફૂડ ખાઉં છું કે હું મારો શેડ્યુલ ફોલો કરું છું, તો ઓલમોસ્ટ થોડાક દિવસ બધા વોચ કરતા હોય કે આ શું કરે છે, પછી એને ખબર પડે કે આનો બેનિફિટ આવી રીતે છે. તો ઓલમોસ્ટ અત્યારે અમારા મમ્મીથી માંડીને મારા હસબન્ડથી માંડીને બધા જ એવી રીતે ફૂડની બાબતમાં પણ એટલા થઈ ગયા છે, અને બધાની લાઇફસ્ટાઈલ છે ને એકદમ જ
1: બદલાઈ ગઈ છે.
0: અને મારા નેબર તમે વાત કરી એમ કે એવું છે કે હું આવી રીતે અર્લી મોર્નિંગ પણ જઈને આવતી હોય ને તો પણ એમ કે આનાથી જો આટલું થતું હોય તો આપણાથી કેમ.
1: બસ બસ એ મોટી વાત છે.
0: મારે એવું છે કે મેં તમને કીધું કે હું મારી રાઈડ કમ્પ્લીટ કરીને આવું 6:30 પછી, તો મારી ડોટરનો ટાઈમ હોય તો એનું ફિક્સ હતું કે એની બસનો ટાઈમ થાય ને એની પહેલા ફૂટબોલ એને રમવું જોઈએ. તો અમે બસ એનો ટાઈમ ફૂટબોલ લઈને, ફૂટબોલ રમીએ લઈને પછી બસ એમાં જતી પણ રહીએ સ્કૂલે.
1: એટલે એવો ટાઈમ આપણે ગોઠવેલો,
0: હું હંમેશા ટાઈમ મેનેજ કરીને ચાલુ કે આપણે જે કરીએ છીએ તો એનું કોઈ લોસ કે ટૂંકમાં એની બીજી કોઈ વસ્તુ એની નો ફેસ
1: કરવી પડે. વાહ, ખૂબ સરસ વાત. અને આરતીબેન, આપની આટલી સરસ પ્રેરણા આસપાસના લોકોએ મેળવી, એ જ રીતે અમારા જે શ્રોતાઓ છે એ પણ આપનામાંથી ઘણી પ્રેરણા મેળવશે જ. તો એમના માટે કોઈ સંદેશ આપો.
0: જનરલી દરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં હોય કે કોઈ પણ, તમે તમારા માટે સ્પેશિયલ પર્સનલ ટાઈમ નીકાળો. કારણ કે તમે તમારી જે જોબ કરતા હોય, કોઈ અમારા સાથે સાયકલિંગમાં છે તો તેમાં પણ ઘણા ડોક્ટર્સ ને બધા પણ છે, તો એ લોકો ટાઈમ મેનેજ કરીને આવી રીતે સમટાઈમ્સ ઇવેન્ટ કરતા હોય છે. તો તમારા લોકો માટે સ્પેશિયલ એવું જ નથી કે સાયકલિંગ કરો. તમને કોઈ પણ ગમતું હોય વસ્તુ, સ્વિમિંગ ગમે, તમને રનિંગ ગમે, તો વોટ એવર કોઈ પણ એક્ટિવિટી પ્લસ પણ તમારા માટે કરો કે જેનાથી તમારી હેલ્થ સારી હશે, તો એ બેનિફિટ તમને તો બેનિફિટ મળશે જ, પ્લસ તમારા ફેમિલીને એનો બેનિફિટ મળશે. કારણ કે એ જે આપણને ગમતી વસ્તુ કરીએ છીએ તો એના થ્રુ આપણને ઇન્ટરનલ હેપીનેસ ફ્રી થાય છે.
1: સાચી વાત.
0: એટલા માટે આપણને એના થ્રુ આપણે આખા ઘરનું છે કે ને કે એટમોસ્ફિયર આખું આપણાથી જ ચેન્જ થતું હોય છે. એટલે મેક્સિમમ બેનિફિટ આપણા ફેમિલીને મળે જ છે આનો, અને આપણી હેલ્થનો તો આપણને મળે જ છે કે આપણે આપણી જેમ જેમ એજ થશે તો આપણી જે ફિટનેસ લેવલ છે તો એક તમે રીતે જોવો તો આપણે એના ઈ ફિટનેસ લેવલથી યંગ થવું છે.
1: બરાબર. અને કૃપાબેન, આરતીબેનની આટલી પ્રેરણાદાયી વાતો સાંભળ્યા પછી જો શ્રોતાઓ એમની સાથે કોઈ વાત કરવા માંગતા હોય કે માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો આપણે તેમનો કોન્ટેક નંબર આપી દઈએ.
2: ચોક્કસ. આરતીબેન ચાપાણીનો નંબર છે 94095304780.
1: 94095304780. 94095304804.
2: અને ભાવનાબેન, આટલી સરસ આપણે આજે પ્રેરણાદાયી સફર જાણી આરતીબેનની, અને આરતીબેન એમનો સમય કાઢીને આપણા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આરતીબેન આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ.
1: કૃપાબેન, ખૂબ સરસ આજે આપણે વાત સાંભળી અને આજની મુલાકાતમાંથી ખૂબ જ પ્રેરણા પણ આપણને મળી.
2: ચોક્કસ.
1: કે કોઈ સામાન્ય વિષયને લઈને જો આપણે નક્કી કરી લઈએ, મક્કમ બની જઈએ, તો સફળતા ચોક્કસ મળે છે.
2: અને આટલા સરસ સંદેશ પછી ભાવનાબેન હવે કાર્યક્રમ પૂરો કરીએ ને તે પહેલા એક સરસ મજાનું
1: ગીત સાંભળી લઈએ.

0: હે કે નહીં?
1: ગીત સાંભળવાની ખૂબ જ મજા આવી અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે.
2: કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો.
1: તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ આપની રેડિયો સખી ભાવના દોશી
2: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
1: નમસ્કાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1થી જીત મેળવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજના સશક્તિકરણ પરના કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો.
1: પેસ્ટિસાઇડ હમ લગાતે હૈ જમીન કો બંજર કર લેતે હૈ ઓર ઉસી જમીન સે ઉગા હુઆ અનાજ હમ ખાતે હૈ તો તરહ તરહ કે બીમાર હોતા હૈ. પ્રાકૃતિક ખેતી કરના શરીર કે લિયે અચ્છા હોતા હૈ. શરીર કેવલ નહીં, શરીર મન આધ્યાત્મિકતા હર દિશા કે લિયે અચ્છા હોતા હૈ.
0: તેઓ આવતીકાલે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ 21 જૂને જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ મુખ્ય મહેમાન તરીકે રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. બાદમાં તેઓ નવી દિલ્હી પરત ફરતા પહેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝિશ્કિયન બંને દેશોના 14 મુદ્દાના શાંતિ કરાર પર વર્ચ્યુઅલી હસ્તાક્ષર કર્યા છે, જેમાં હોર્મુઝ સામુદ્ર ધુનીને ફરીથી ખોલવાનો અને પ્રતિબંધો હટાવવા માટે 60 દિવસની વાટાઘાટો પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે. 14 મુદ્દાના કરારમાં લેબેનોન સહિત લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવાનો અને 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. સમયગાળો પરસ્પર સંમતિથી પણ લંબાવી શકાય છે. સાંભળીએ આ અંગેનો એક અહેવાલ.
2: 14 સૂત્રીય સમજૌતે મે લેબનાન સહિત સભી ક્ષેત્રો મે સૈન્ય કાર્યવાહી કો તત્કાલ ઓર સ્થાયી રૂપ સે રોકને કા પ્રાવધાન કિયા ગયા હૈ. ઇસકે સાથ હી દોનો દેશો ને 60 દિનો કે ભીતર અંતિમ સમજૌતે પર બાતચીત પૂરી કરને કા લક્ષ્ય તય કિયા હૈ. સમજૌતે કે અંતર્ગત અમેરિકા અપની નૌસૈનિક નાકેબંદી ઓર ઉસસે જુડે પ્રતિબંધો કો હટાને કી પ્રક્રિયા શરૂ કરેગા. વહી ઇરાન શરૂઆતી 60 દિનો તક હોર્મુઝ જલડબ્લુ મધ્ય સે ગુઝરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત ઓર નિઃશુલ્ક આવાજાહી સુનિશ્ચિત કરેગા. સમાચાર કક્ષ સે આનંદ પાઠક.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદી ફાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. અગાઉ G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ગ્લોબલ સાઉથના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા. પેરિસમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાય માટે એક ખાસ કાર્યક્રમમાં પણ સંબોધન કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ભારત અને ફાન્સ વચ્ચેના સંબંધોને વધુ

મજબૂત બનવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે તાજેતરમાં સહકાર અને પરસ્પર સંપર્કમાં સતત વધારો થયો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના રૂપમાં દેખાઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝરી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. પ્રસ્તાવિત એક્સ્ટ્રુઝન પ્રેસ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. આ પ્રેસ સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મોટા ઉચ્ચ શક્તિવાળા એલ્યુમિનિયમ એલોય એક્સ્ટ્રુઝનનું ઉત્પાદન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ એલ્યુમિનિયમ એક્સ્ટ્રુટેડેડ ઘટકોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટ્સ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઇડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ માહિતી આપતા જણાવ્યું કે ચેન્નાઈ એરપોર્ટથી મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ ફોન, ઓટો પાર્ટ્સ અને એસેસરીઝ રવાના કરવામાં આવ્યા હતા, જેનાથી સપ્લાય ચેઇન મજબૂત બની છે અને સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ઉભી થઈ છે. એરપોર્ટે 2 દિવસ પહેલા વેપારી કામગીરી શરૂ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ પંજાબના અમૃતસરમાંથી લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સરહદ પારના નાર્કો ટેરર નેટવર્ક કેસમાં સંડોવાયેલો અંકુશ કપૂર ભારતમાં પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, થાઇલેન્ડ અને UAE સહિત અન્ય દેશોમાં ફેલાયેલા નાર્કો ટેરર નેટવર્કનો મુખ્ય ઓપરેટિવ છે. ગયા વર્ષે ધરપકડ કરાયેલ અંકુશ માદક દ્રવ્યોની દાણચોરી, પરિવહન, સંગ્રહ અને વિતરણ સંબંધિત કાવતરાનો ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં અને સમર્થન આપવા માટે થઈ રહ્યો હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં તેમણે દેશના યુવાનોને અમૃત પેઢી તરીકે વર્ણવ્યા, જે 2047 સુધીમાં વિકસિત ભારત તરફની યાત્રાનું નેતૃત્વ કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષોમાં યુવા શક્તિનો ઉપયોગ તકોનું સર્જન કરવા, આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે કરવામાં આવ્યો છે. કોલકાતા હાઇકોર્ટે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ રથેન્દ્ર બોઝ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના અલગ થયેલા ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. TMCના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા તેમના નામાંકન અને બેનર્જીની નિમણૂંકને પડકારતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ કૃષ્ણ રાવે સ્પીકરના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે પ્રતિવાદીઓને 3 અઠવાડિયામાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે અરજદારને જવાબ દાખલ કરવા માટે 2 વધારાના અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં સંઘર્ષ, આબોહવા સંકટ અને ભંડોળના અભાવને પગલે ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ લગભગ 26.60 કરોડ લોકો પહેલાથી જ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સુદાન, દક્ષિણ સુદાન, યમન અને પેલેસ્ટાઇન સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સહાય માટે નાણાકીય ફાળવણીમાં ઘટાડો થયો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી, જ્યારે ગ્રુપ એલમાં ઘાનાએ પનામા સામે 1-0 વિજય મેળવ્યો. દરમિયાન ઇંગ્લેન્ડે ક્રોએશિયા પર 4-2 વિજય સાથે તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી. આજે રાત્રે ગ્રુપ એમાં ચેકિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે, જ્યારે અન્ય મુકાબલામાં મેક્સિકો દક્ષિણ કોરિયા સામે ટકરાશે.

0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કઈ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષની ઉજવણી થઈ રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત અંબાજી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલે સરકારની યોજનાઓની સફળતા અંગે જણાવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. તેમજ નાગરિકોએ એક જ સ્થળે ઉભા કરાયેલા સ્ટોલ પરથી સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો. જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું. જામનગરના લેઉવા પટેલ સમાજ હોલ ખાતે શ્રીમતી જાડેજાએ ખેડૂતોની ચિંતા કરતી સરકાર પ્રાકૃતિક ખેતી જેવા સુધારાત્મક અભિગમ સાથે આર્થિક સ્થિરતા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને લાંબા ગાળાની આવક સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણનો કાર્યક્રમ રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો. તેમાં કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ અપાયા હતા. પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રણોત્સવ, સફેદ રણ, કચ્છી સંસ્કૃતિ, હસ્તકલા અને ઐતિહાસિક ધરોહર દેશ વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષે છે, જેના કારણે સ્થાનિક લોકો માટે આવક અને રોજગારીના નવા માર્ગ ખુલ્યા છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ પજવણીની ફરિયાદને ગંભીરતાથી લઈ આ મામલે નિયામકને જરૂરી સૂચનાઓ આપી. સત્તાવાર યાદી મુજબ ઓર્થોપેડિક વિભાગના 2 વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા 1 વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી. આ મામલે શ્રી પાનસેરીયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. રાજ્યમાં રેગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓમાં દોષિતો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થનારી રાજ્યકક્ષાની ઉજવણીમાં 4,000થી વધુ નાગરિક સહભાગી થશે, તેમજ 17 મહાનગરપાલિકા, 33 જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ કરાશે.
1: વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જગ્યા પર કરવામાં આવશે. યોગ દિવસના દિવસે કુલ મળીને 1.25 કરોડથી વધારે લોકો યોગ પ્રોટોકોલ તાલીમના ભાગ લેવાના છે. 21 જૂનના મુખ્ય કાર્યક્રમોમાં 14 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં યોગ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં 24,000 જેટલા કાર્યક્રમો કુલ મળીને કરવામાં આવશે. 17 મહાનગરપાલિકામાં, 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં, ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
0: ગાંધીનગરમાં ગિફ્ટ સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ. તેમાં યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ રાજપૂતે, ગિફ્ટ સિટીના વહીવટી સંચાલક સંજય કોલે, પૂર્વમંત્રી બ્રિજેશ મિરજા સહિતના લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓની પસંદગી થઈ છે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલી આ તમામ શાળાઓને પ્રમાણપત્ર અને પ્રવૃત્તિઓને જાળવી રાખવા 1,00,000 રૂપિયાનું ભંડોળ અપાશે તેમ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે રણજીત કુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPના સફળ 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ શરૂ કરાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન બુથ સ્તરના અધિકારી BLO ઘરે ઘરે જઈને મતદારોને જરૂરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે અને નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ચૂંટણીતંત્ર દ્વારા તમામ ગ્રામ પંચાયતોમાં દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિશેષ સહાય કેન્દ્રો શરૂ કરાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે પહેલીવાર અંગદાન કરાયું. 25 વર્ષના પરિણીત મહિલાના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મીતા પરીખે વધુ માહિતી આપી હતી.
2: અંગદાન એક મહાદાન છે. એક વ્યક્તિ જો અંગદાન કરે તો 8 લોકોના જીવ બચાવી શકે છે. તો અત્યારે આ જે બહેનના સગાઓ જે નિર્ણય લીધો છે સહમતી

0: આપી છે એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને સમાજમાં એ એક ઉદાહરણરૂપ છે કે બીજા લોકો બી એવી રીતે જો અંગદાનની શપથ લે તો બહુ બધા લોકોની જે લોકોને જરૂરિયાત હોય એ સારી રીતે જિંદગી જીવી શકે છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટના વિંછીયા તાલુકાના અમરાપુર ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ સંપન્ન થયો હતો. તેના અનુસંધાને તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયા. રાજ્યના શ્રમ ખાતા અંતર્ગત અમદાવાદની મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા આ રોજગાર વિષયક 15 દિવસના અભ્યાસક્રમમાં જોડાઈને 10ના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ બન્યા હતા. તેમાં સોફ્ટ સ્કિલ, ગ્રામ્ય પત્રકારત્વ, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ મિત્ર અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ ઈડીપી જેવા આધુનિક વિષયની તાલીમ અપાઈ હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મહાપ્રબંધક સ્તરની 4 પ્રતિષ્ઠિત શિલ્ડ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. આ 4 શિલ્ડમાંથી 2 મહત્વની શિલ્ડ, રેલ મદદ શિલ્ડ અને કોમર્શિયલ ક્લીનલીનેસ શિલ્ડ, વાણિજ્ય વિભાગની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા માટે એનાયત કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા મહિલા કર્મચારીઓની સુવિધા, આરામ અને કાર્યક્ષમ સ્થળ પર વધુ સારું વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક મહત્વની પહેલ કરતા મંડળ રેલ પ્રબંધક કાર્યાલય પરિસરમાં સ્થિત મહિલા વિશ્રામ કક્ષ લેડીઝ લાઉન્જનું નવીનીકરણ કરી તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયું છે. રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનિલકુમાર મીનાએ કહ્યું હતું કે કેન્દ્રીય કર્મચારી હિત નિધિ અને પશ્ચિમ રેલવેના સહયોગથી નવીનીકૃત આ લેડીઝ લાઉન્જનું ઉદઘાટન પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન WRWWO રાજકોટના અધ્યક્ષ દ્વારા કરાયું હતું. આ પહેલ મહિલા કર્મચારીઓના કાર્યસ્થળના અનુભવને વધુ સારો બનાવવા તથા તેમની સુવિધા અને કલ્યાણ પ્રત્યે પશ્ચિમ રેલવેની સંવેદનશીલતા દર્શાવે છે. રાજકોટ મંડળ દ્વારા કર્મચારીઓના હિત, કલ્યાણ અને શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિના વિકાસ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહિલા કર્મચારીઓ માટે લેડીઝ લાઉન્જનું આ નવીનીકરણ પશ્ચિમ રેલવેની કર્મચારી હિતલક્ષી કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યે પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શહેરની PDU સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા TNAI લોકલ યુનિટ રાજકોટ દ્વારા ગત 12 મે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નર્સિંગ ક્ષેત્રે દાયકાઓ સુધી સેવાઓ આપી નિવૃત્ત થયેલા નર્સિંગ સ્ટાફના સન્માન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયા. TNAI રાજકોટ યુનિટ દ્વારા માત્ર એક જ દિવસ નહીં પરંતુ સમગ્ર નર્સિસ વીક દરમિયાન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. તેમાં રક્તદાન શિબિર સહિત વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ ગઈ. વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે રાજકોટમાં સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ ગઈ. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે ગત 12 વર્ષથી દેશ અને રાજ્યમાં વિકાસ અને જનકલ્યાણની જે સરવાણી વહી રહી છે તેને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના માધ્યમથી વધુ સુદૃઢ બનાવવા યોગ અનિવાર્ય છે. તેમણે મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવા પણ લોકોને આહવાન કર્યું હતું. જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજકોટ અને ઢાંકમાં ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી. રાજકોટ અને ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. દરમિયાન પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન ધાર્મિક સ્થળોના પરિસરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવાયા. આમ શ્રમદાન થકી ધાર્મિક સ્થળોને સ્વચ્છ કરી 12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના અભિયાન ઉજવાયું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ

0: કરાવવા પ્રીમિયમ વોલ્વો અને એસી બસ સેવાના રૂટ તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે રાજકોટ એસટી વિભાગને ફાળવાયેલી વધુ 5 નવી વોલ્વો બસને મેયર નિહલ શુક્લાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હમણાં જ આપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જયદીપ પંડ્યા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

પાર્થિવ ગોહિલને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી રમેશ પારેખની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: छाया गीत में अब लेते हैं एक अंतराल।
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: नहीं रहा। नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીત. આજના કલાકાર છે હેમાદ્રી મહેતા. કીબોર્ડ પર સાથ આપી રહ્યા છે ધર્મેશ પંડ્યા. ઓક્ટોપેડ પર સાથ આપી રહ્યા છે નિલેશ પાઠક. તબલા સંગત મિતેશ ઓઝા અને ગિટારના સૂર છેડી રહ્યા છે કરણ તન્ના. આ છે વિનોદ જોશી રચિત સુગમ રચના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત

0: ગ્રીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સુગમ સંગીત અત્યારે આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટથી. આ છે પન્ના નાયક રચિત રચના.

આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત. આજના કલાકાર હતા હેમાદ્રી મહેતા અને સંગીતકાર હતા ડોક્ટર ભરત પટેલ. આ સાથે જ સુગમ સંગીત અહીં થાય છે સંપન્ન.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે સાંભળો આજે પ્રસારિત થનાર અમારા શેષ કાર્યક્રમોની રૂપરેખા. 6:30 અમદાવાદ વડોદરાથી પ્રસારિત યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જેમાં આજે છે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. 7:20 અમદાવાદ વડોદરાથી પ્રસારિત ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનું ચોરું, જેમાં આજે ભુજ કેન્દ્રનું પ્રદાન. 8:00 ફિલ્મ સંગીતની સારેગામા. 9:15 દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ. વિવિધ ભારતીના કાર્યક્રમોમાં 9:30 આજ કે ફનકાર, છાયા ગીત 10:00 અને 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. અને આ છે આવતીકાલે પ્રસારિત થનારા અમારા કેટલાક અગત્યના કાર્યક્રમોની યાદી. 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. 6:45 અમદાવાદ વડોદરાથી પ્રસારિત ગાંધી વંદના. 7:30 હવેલી સંગીતમાં પદરચનાઓને સ્વર આપશે વિઠ્ઠલદાસ બાપોદરા. 8:15 ભક્તિ સંગીતનો કાર્યક્રમ નિરખને ગગનમાં. કાલના કલાકાર છે હરેશકુમાર દાફડા. 8:50 મહાભારતનું ઓજસ્વી પાત્ર કુંતી, આ વિશે સંસ્કૃત ઉદાહરણ સાથેનો ગુજરાતી વાર્તાલાપ રજૂ કરશે ડોક્ટર વિનોદ બાળા જાની. 10:30 અતીતના ઓવારેથી, જેમાં સાંભળશો નાટક મહારથી કર્ણ, લેખન પ્રતાપભાઈ ત્રિવેદી, રજૂઆત વસંત જોશી. 12:00 ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. આ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી સહપ્રસારિત કરીશું.

આવતીકાલે સાંજે 5 અને 10 મિનિટે રોજગાર મેળા 2026 ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ રોજગાર મેળા 2026નું જીવંત પ્રસારણ આપ સાંભળી શકશો. પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી કરવામાં આવશે આવતીકાલે સાંજે 5 અને 10 મિનિટથી. સાંજે 6 અને 30 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં કાલે છે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન. શ્રેણી યુથ આઇકોનમાં સાંભળશો ગોલ્ડન ગાંધી જયેશ હિંગળાજીયા સાથેની મુલાકાતનો પહેલો ભાગ. કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. 7 અને 20 મિનિટે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાજકોટ કેન્દ્રનું પ્રદાન. ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણગી પછીની પ્રક્રિયાઓ, આ વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર રામભાઈ ભારાઈ સાથે મુલાકાત. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. રાત્રે 9 અને 15 મિનિટે દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ. વિવિધ ભારતીના કાર્યક્રમોમાં કાલે રાત્રે 9 અને 30 મિનિટે આજ કે ફનકાર છાયાગીતની મહેફિલ રાત્રે 10 વાગ્યાથી. 10 અને 30 મિનિટથી કાર્યક્રમ ઢલતી જાહેરાત. આકાશવાણી રાજકોટથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમોની રૂપરેખા.

આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો સાથે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી.

નમસ્કાર મારા વહલા વહલા યુવા મિત્રો, ઠીક સાંજના 6:30 વાગી ગયા છે અને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થઈ ગયો છે તમારા અને મારા સૌના પ્રિય કાર્યક્રમ એટલે કે યુવાણીનો. તો આવો વિના વિલંબે શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમનો. તો દર વખતની જેમ આજના કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું આજના દિન વિશેષથી. તો મિત્રો, આજે છે તારીખ 18 જૂન 2026 અને વાર છે ગુરુવાર. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજે છે જેઠ સુદ ચોથ અને આજનું સૌથી મોટું દિન વિશેષ છે રાણી લક્ષ્મીબાઈનો બલિદાન દિવસ. જી હા મિત્રો, બુંદે લે હર બોલો કે મુ હમને સુની કહાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી સન 57 મે વો તલવાર પુરાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી. પોતાના પ્રદેશ અને પ્રજાના રક્ષણ માટે સ્વયંના પ્રાણની આહુતિ આપનાર એ વીરાંગના એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. કેડે પોતાના સંતાનને બાંધીને જે અશ્વ પર સવાર થઈ ધીંગાણે ચડી જાય એ ઝાંસીની રાણી. શું એમની વીરતા, શું એમનું સાહસ. આજે તેમના બલિદાન દિવસે આપણે યુવાણીના માધ્યમથી તેમને વિનમ્ર શબ્દાંજલિ પાઠવીએ અને આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

0: વેલકમ બેક મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના યુવાણી કાર્યક્રમમાં. હવે આજના કાર્યક્રમને આપણે લઈ જવો છે 2 દિવસ પછીના દિવસે, એટલે કે 21 જૂન, અને સાથે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અને યોગ દિવસની ખાસ વાતચીત કરવા માટે આપણી વચ્ચે આકાશવાણીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે એક એવી યુવા પ્રતિભા જે વસ્તુતઃ યુવા કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણી વચ્ચે છે શ્રી મહર્ષિભાઈ ઠક્કર, કે જેઓ યુવા ભારતના ઉત્તર ગુજરાતના ઉપાધ્યક્ષની સાથે યોગાસના ભારતની એજ ફ્રોડ અને એન્ટી ડોપિંગ કમિટીના સભ્ય તરીકે રમતગમતમાં પારદર્શિતા અને નૈતિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત છે. તદુપરાંત તેઓ વર્લ્ડ યોગાસના, કે જે પહેલા ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન તરીકે ઓળખાતું, એમાં પણ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તો આવો યોગ વિશે તેમની પાસેથી જાણીએ અવનવી વાતો, અને સાંભળીએ કે આજની યુવા પેઢી રોજિંદા જીવનમાં યોગને કેવી રીતે જોડી શકે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે મહર્ષિભાઈ આકાશવાણીના સ્ટુડિયો પર.
1: મનનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનું અને આકાશવાણી પરિવારનું મને અહીંયા બોલાવવા માટે.
0: શરૂ કરીએ.

0: આજની વાતચીત, તો જ્યારે સૌથી પહેલા વાત એ કરવી છે કે આજે સમગ્ર વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યો છે, તો સૌથી પહેલું મિસકન્સેપ્શન લોકોની વચ્ચે એ હોય છે કે યોગ એટલે આસનો, પ્રાણાયામ અને કસરત કરવી, તો એ સંદર્ભે આપ શું કહેશો?
1: ખૂબ અદ્ભુત પ્રશ્ન છે માનભાઈ. યોગ એક એટલો જનરસ વર્ડ લોકોએ આજે બનાવી દીધો છે કે યોગને અંગ્રેજી ભાષાવાળા યોગા, અને તદુપરાંત યોગની અલગ અલગ રીતે અલગ અલગ પરિભાષાઓ કરીને નહીં મન ફાવે એમ લોકોએ વર્ણવ્યો છે. પણ આપણા દેશના ઋષિ એટલે કે મહર્ષિ પતંજલિ, જે 6 દર્શનોમાંનું એક દર્શન એટલે કે યોગ દર્શન, અને યોગ એક જીવનશૈલી છે. યોગ ખાલી એક કરવાની કસરત નથી, પણ એના 8 અંગો છે, અને 8 અંગોનું એક ભાગ છે એ આસન અને પ્રાણાયામ, બીજો ભાગ, આ જે 2 ભાગ છે એને મોટાતર લોકો એને જ યોગને ગણીને બેઠા છે. પણ યોગ એક ડાયવર્સ લાઇફસ્ટાઇલ, જેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે અનુશાસન, એની ખૂબ જ મહત્વતા સાથે મહર્ષિ પતંજલિ આપણી વચ્ચે મૂકી છે. અને આપણા ઋષિઓએ આધ્યાત્મ અને જીવનશૈલીને ખૂબ સારી રીતે વર્ણવ્યું છે, અને એમાં અલગ અલગ 4 માર્ગ કીધા, કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન. અને એમાંનો આ એક રસ્તો એટલે કે યોગ, જ્યાં ન ખાલી આપણે કસરત કે પછી પગ હલાવવાના હોય છે, પણ એક જીવનશૈલી છે જેને આપણે આપણા જીવનમાં વર્ણવવાની હોય છે અને એને આપણે જીવવાની હોય છે.
0: ભારતીય દર્શનના મુખ્ય 2 ભાગ છે, એક આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન, ને જેમાંના આસ્તિક દર્શનના 6 અને એમાંનું એક યોગ દર્શન જે આપણે હમણાં વાત કરી, તો એ યોગ દર્શન ખરેખર શું છે ને એમાં કયા કયા આસ્પેક્ટનો સમાવેશ થાય છે?
1: હા, એ જ કે યોગ દર્શન એટલે કે જીવવાની કલા જે મહર્ષિ પતંજલિએ આપી, અને એના 8 અંગ આપ્યા, યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, પ્રત્યાર અને સમાધિ. મેં અલગ અલગ સિક્વન્સમાં કીધી કારણ કે લોકોના મગજમાં એ જ સિક્વન્સ ઓલવેઝ હોય છે કે એ, અને એકચ્યુઅલી એની જે સિક્વન્સ છે ને એ જ એની એક સ્ટેપ વાઇઝ છે, પણ આજના લોકોએ એ સિક્વન્સને તોડી નાખી છે. એટલે હું ચાહું છું કે લોકો આ સિક્વન્સને સમજવાનો પ્રયત્ન કરે, પણ એની પહેલા આ 8 અંગને સમજવાનો પ્રયત્ન કરે કે યોગ ખાલી કસરત નથી, યોગ ખાલી એક કરવાની ક્રિયા નથી, પણ શરીર, મન આ 2ના તાદાત્મ્યને એટલે કે આ 2નું જે જોડાણ છે એને બહુ જ સારી રીતે મહર્ષિ પતંજલિએ અલગ અલગ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. અને એનો જે પ્રથમ શ્લોક છે, અથ યોગ અનુશાસનમ, એટલે કે પહેલું જ એમાં અથ કે હવે આપણે યોગની શરૂઆત કરીશું, અને એ શરૂઆત અનુશાસનથી થાય છે એટલે કે યમ અને નિયમ. પછી તદઉપરાંત ત્યાં આપણે આસન આવે છે એટલે કે શરીરનું જોડાણ, પછી આપણું પ્રાણાયામ આવે છે એટલે કે શ્વાસનું અને શરીર આ 2નું જોડાણ, પછી પ્રત્યાહાર એટલે કે આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે જે 12ના અંગોમાં આપણે કેન્દ્રિત છે, પછી આગળ આપણે જઈએ છીએ ત્યાં આપણે ધારણા, અને એનાથી આગળ જઈએ છીએ ત્યારે ધ્યાન. એટલે કે શ્વાસ, એના પહેલા શરીર, આ 2નું જોડાણ થાય, અને પછી આપણે સમાધિની અવસ્થા એટલે કે ચિત્ત વૃત્તિ નિરોધ અથવા યોગ, એટલે કે આપણી જેટલી પણ ચિત્તની વૃત્તિઓ છે, આપણી જેટલી પણ મહત્વકાંક્ષાઓ છે, આપણે શારીરિક રીતે ખાલી આપણા કારણો નથી પણ મનથી પણ આપણા કારણો છે, એ બધા જ કારણોની, બધી જ વૃત્તિઓનું નિરોધ થવું, એને યોગ કહેવામાં આવ્યું છે. અને એના 8 અંગો, એના વિશે મહર્ષિ પતંજલિ ખૂબ સરસ રીતે વાત કરી છે. પણ આજની પેઢી આને કઈ રીતે સમજી શકે ને એ આગળ આપણે વાત કરીએ કે આજની પેઢી આ 8 અંગને કઈ રીતે વર્ણવી શકે અને એનું એમના જીવનમાં કઈ રીતે એનું વલણ કરી શકે.
0: આજની પેઢીની આપણે વાત કરી છે તો હવેનો પ્રશ્ન સીધે સીધો આપણે પ્રેક્ટિકાલિટી સાથે જોડીએ કે આપણે અવારનવાર માઇન્ડફુલનેસ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હોય અને એના વિશે આપણે વાત કરતા લોકોને સાંભળ્યા પણ છે, તો યોગની જે ધ્યાનની અવસ્થા છે જેને લોકો આજની તારીખમાં મેડિટેશન પણ કહેતા હોય છે, તો એ મેડિટેશન અથવા આસન અને પ્રાણાયામના માધ્યમથી આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેવી રીતે રહી શકીએ એ આપણને યોગ કેવી રીતે શીખવે છે?
1: વાહ, ખૂબ અદ્ભુત પ્રશ્ન છે. પ્રેઝન્ટ મોમેન્ટ, ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણે અહીંયા રહેવું છે, અહીંયા રહેવું છે, તો મહર્ષિ પતંજલિ એટલે કે યોગ દર્શને આના વિશે એક ખૂબ અદ્ભુત વાત કરી છે, મનની 5 સ્થિતિ કીધી. આપણું નામ જ મનન છે, અને એ જ મનન કરવું એ જ એક મનની સ્થિતિ છે કે આપણે આપણે બેઠા છીએ અત્યારે. યુઝ્યુઅલી કેવું છે કે આજની જનરેશન એવું માને છે કે મને કંઈ વિચાર જ નથી આવતું, તો આ તો બ્રાહ્મી સ્થિતિ થઈ ગઈ કે મનનો વિચાર ન આવે એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. પણ એવું હોતું નથી. મનની 5 સ્થિતિ છે, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નૈરુદ્ધ. મોટાતરના લોકો એટલે કે બાળકો એ ક્ષિપ્ત અને વિક્ષિપ્તમાં જ રમતા હોય છે, એટલે કે જે ચંચળ મન આપણે કહીએ. એનાથી ત્રીજી સ્થિતિ છે મૂઢ, જેને લોકો

0: એકાગ્રતા કે પછી કહેવાય ને કે નિર્વાણ અવસ્થા, અને અત્યારે બહુ જ આપણી જેન્ઝીની અંદર આ એક ચલણ આવી ગયું છે કે મને કોઈ થોટ જ નથી આવતો, અને આ થોટ ન આવવા માટે લોકો ઘણા બધા વ્યસનોનો પણ ઉપયોગ કરે છે. પણ એનાથી ઉપરની જે સ્થિતિ છે એકાગ્રતાની, એના માટે તાડાસન છે, એના માટે વૃક્ષાસન છે, એવા ઘણા બધા આસનો છે, પ્રાણાયામ છે, શ્વાસો પર કેન્દ્રિત ધ્યાન કરીને પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે, વિપાસના જેવી પદ્ધતિઓ પણ આપણા ઋષિમુનિઓ ભારતની અંદર આપીને ગયા. અને એના પછી નિરુદ્ધ અવસ્થા, આ પાંચ અલગ અલગ અવસ્થા છે, અને આમાં પ્રેઝન્ટ ઓફ માઇન્ડ એટલે કે કોન્શિયસનેસ એની મોટાતરે વાત કરવામાં આવે છે. અને એનું જ મહત્વ છે કે તમે આ ક્ષણમાં અહીં રહી શકો. હવે તમે એમ કહેશો કે આજની જનરેશન આ કરી કઈ રીતે શકે, તો આપણા બધાનું રૂટીન જે પ્રમાણેનું છે એ ઓલવેઝ પાસ્ટ અને ફ્યુચર આ બેમાં જ ટાઈમ વધારે હોતું હોય છે. આપણે પ્રેઝન્ટ મુમેન્ટને તો ધ્યાન આપી શકતા નથી. ત્યાં આસનનું આપણને મહત્વ વધે છે કે આપણે એક સ્થાને બેસીએ, એટલે પહેલું તો આપણું કમિટમેન્ટ થઈ ગયું શરીર સાથે કે આપણે એક આસને બેઠા, પછી આપણે ધીમે ધીમે ધ્યાન માટે પ્રાણાયામ શરૂ કરીએ છીએ જ્યાં આપણું શ્વાસ સાથેનું તાદાત્મ્ય, અને ત્યાંથી આપણે ધ્યાનની અવસ્થાએ જઈએ છીએ અને ચિત્તની અવસ્થાએ જઈએ છીએ. આધ્યાત્મમાં એને અલગ અલગ સિદ્ધિઓવાળા આસનને સિદ્ધ કરવું એવી રીતે પણ જોવે છે. પણ ડે ટુ ડે વલણ માટે આપણે એવું કરી શકીએ કે માળા કરવી, કે પછી યોગાસન કરવા, કે કોઈક રૂટીનમાં જિમ કરવું, કે યોગ એવું નથી કે બેસીને જ કરવું, યોગ એટલે કે જોડાણ, અને જોડાણ માટે તમે જ્યાં છો ત્યાં પોતાનું 100% આપવું, એ જ પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે. એના માટેની અવેરનેસ,
1: એ જ વાતને ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પણ કહે કે યોગ કર્મ શું કૌશલમ, કર્મમાં કુશળતા એ જ યોગ
0: છે.
1: અત્યારના સમયની વાત કરીએ ને તો આજે કોઈ પણ વ્યક્તિ હોય, જેન ઝીની વાત કરો કે મિલેનિયલ્સ કો, દરેક લોકોને મોબાઈલનું એક પ્રકારનું એડિક્શન છે. અને એ મોબાઈલના એડિક્શનના કારણે ધીમે ધીમે ધીમે ધીમે કરતા આપણો જે અટેન્શન સ્પાન છે ને એ ક્યાંક ને ક્યાંક ઘટતો જાય છે. હું જેના કારણે જે તમે મનની એક સ્થિતિની વાત કરી કે એકાગ્ર, એ એકાગ્રતા લાવવીને એ આજની તારીખમાં એક ચેલેન્જ છે. તો એ ચેલેન્જને આપણે યોગના માધ્યમથી કેવી રીતે ગ્રેજ્યુઅલી ઓવરકમ કરી શકીએ?
0: ખૂબ અદ્ભુત પ્રશ્ન છે આજના સમયમાં દરેક માતા પિતાનો, કારણ કે ભણતર લોકો કરી રહ્યા છે પણ એ ભણતરની અંદર ક્યાંય એકાગ્રતા કેળવી નથી શકી રહ્યા. એજ્યુકેશન સિસ્ટમનો પણ એમાં ક્યાંક ને ક્યાંક વાંક છે, પણ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એના ઉપર પણ કાર્ય કરી રહ્યા છે, એટલે યોગ ભણતરમાં પણ આવી ગયું છે. હરિયાણા સરકારે તો કમ્પલસરી યોગને કરી દીધું છે, ગુજરાત સરકાર પણ એના માટે કામ કરી રહી છે. પણ મોબાઈલ આ સૌથી મોટું માતા પિતાનું નિયંત્રણનું સ્થાન છે, પણ આજની જનરેશન એમાં નિયંત્રણ આપતી નથી. ખોરાક હોય કે પછી ભણતર હોય કે પછી કંઈ પણ હોય, દરેક ક્રિયામાં મોબાઈલ હવે એક જોડાણ થઈ ગયું છે. અને એની અંદર આવતી જેટલી પણ પ્રક્રિયાઓ, જેટલા પણ વિડીયોઝ જે પણ છે, એ બ્રેનની અંદર શોર્ટ ટર્મ ડોપામાઇન શોર્ટ્સ આપે છે. એટલે આપણી જેન્ઝીની પ્રજા નહીં પણ 60 વર્ષનો વ્યક્તિ પણ હશે ને તો પણ એને મોબાઈલ વાપરવો ગમશે. અને જ્યારથી વર્ટિકલ ફ્લોરિંગ જેવી વસ્તુ આવવા માંડી ત્યારથી લોકોનું સ્પાન ઘટતું જાય છે, કારણ કે આપણા બ્રેઇનને એ શોર્ટ્સ એટલા જલ્દી મળે છે કે એની મહત્વાકાંક્ષા વધતી ગઈ. એટલે જ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રોસેસ એમાં રહેવું એ મહત્વનું છે. એના આઉટપુટ અને કે એના પાછળના શું રિઝલ્ટ મળશે એની ચિંતા કર્યા વગર, એટલે કહેવાય ને કે જર્ની ઇઝ ધ બેસ્ટ. પણ આ જનરેશનમાં જર્ની જ નીકળી ગઈ છે, એટલે કે ઇનપુટ અને આઉટપુટ પ્રોસેસ નીકળી ગયું છે. એટલે જ એઆઈ હોય કે પછી બધી જ વસ્તુઓ વધતી ગઈ છે. હવે આમાં યોગ કઈ રીતે મહત્વનું થશે? તો મેં જેમ કીધું કે યોગ ખાલી બેસીને કરવાના આસન કે પ્રાણાયામ નથી. યોગ એટલે કે તમારી દર ક્ષણ એક બેસ્ટ રીતે કઈ રીતે થઈ શકે, એટલે કે તમારી જીવનશૈલી છે. તો એના માટે હું જે પ્રયત્ન કરું છું, હું જે પોતાના પ્રોસેસ કરું છું, કે જ્યારે હું વાંચતો હોઉં છું ત્યારે ફોનને સાઈડમાં મૂકી દઉં છું, પણ હવે ફોન નજીક હોય તો આપણને લેવાની ઈચ્છા થાય તો ફોનને બાજુવાળા રૂમમાં મૂકી દેવું અને આપણે ત્યાં વાંચન કરવું, એટલે કે એક કલાક આપણે ત્યાં વાંચી શકીએ. તો માતા પિતા એક આ કરી શકે. બીજી વસ્તુ કે આપણે પ્રાણાયામનો ઉપયોગ કરી શકીએ, એટલે કે આપણે ભણવા બેસીએ કે પછી આપણે કોઈ પણ કાર્ય કરવા બેસીએ તો એના પહેલા ભ્રામરી પ્રાણાયામ કે પછી

0: એને સાચવ્યા વગર, એનું સંવર્ધન કર્યા વગર આવનારી પેઢી સુધી આપણે નથી પહોંચાડી શકવાના. અને આજની તારીખમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો જે પ્રકારે આપણી સંસ્કૃતિ પર પ્રભાવ વધ્યો છે, એના કારણે ક્યાંક ને ક્યાંક આ વારસો સચવાશે કે કેમ, એવો એક પ્રશ્નાર્થ મારા મનમાં હતો. તો આજની યુવા પેઢી તરીકે આપણે જે આ યોગનો ભવ્ય અને દિવ્ય વારસો આપણને મળ્યો છે, એનું સંવર્ધન કેવા પ્રકારે કરી શકીએ અને એને એઝ ઇટ ઇઝ ફોર્મમાં અથવા એના કરતાં કંઈક સારું બનાવીને આવનારી પેઢીને કેવી રીતે આપી શકીએ?
1: બહુ મોટો પ્રશ્ન છે કે એઝ ઇટ ઇઝ ફોર્મમાં, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી રહી છે ને કે જ્યાં સૂક્તો, કે પછી આપણે અત્યારે મહર્ષિ પતંજલિ યોગ સૂત્રો કહેવાય, એમના 195 સૂત્રો જે 4 ભાગમાં એમને આપ્યા, અને એને સમજવું, સમજીને એને વર્ણવવું, વર્ણવીને એને લોકો સુધી પહોંચતું કરવું, એટલે કે હજારો વર્ષોથી આવતી આ પ્રણાલી એ બહુ જ અલગ અલગ વેમાં આવી છે, પણ એના એઝ ઇટ ઇઝ ફોર્મમાં જોવા માટે સૂત્રોક્ત ફોર્મ. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્સલી આપણે જોવા જઈએ તો વેદ, કે જે આપણને પ્રમાણ આપી શકે, એટલે કે સનાતન ધર્મની અંદર કોઈ પણ પ્રમાણ જોતું હોય તે વેદોક્ત પ્રમાણ હોય. હવે આજની જનરેશન આ પ્રોસેસમાં કઈ રીતે ઇન્વોલ્વ થાય એ બહુ મોટો પ્રશ્ન છે. અને જેમ આપણે વાત કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક વિશ્વપટલ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક ભેટ આપી. આ વખતે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એનો જે ટોપિક છે એ હેલ્થ એજિંગ પર છે. હવે વિશ્વ સ્તર પર સનાતન સંસ્કૃતિના થી વિમુક્ત લોકો, કે જેને એના વિશે ખબર નથી, કે જે આંશિક રીતે જાણે છે, એ બધા લોકોને એ વિશે પારંગત કરવા એ પોસિબલ નથી. તો એમાંનો એક ભાગ લઈને સાહેબે બધાની વચ્ચે મૂક્યો કે આપણે બધા જ એક કોમન યોગ પ્રોટોકોલ કરીએ, જેનાથી લોકો ખાલી એને સમજી શકે, એ દિવસે તો એટલીસ્ટ એને લોકો બધા ભેગા થઈને કરે. એની સાથે યુવાનોની અંદર આને કઈ રીતે લઈને જવું, યુવાનોની અંદર આ 195 સૂત્ર આજનો યુવા વાંચવાનો નથી, કે ના પછી એનું કોઈ ટીકા વાંચશે, બહુ ઓછા લોકો છે જેની અંદર જિજ્ઞાસા હશે, કારણ કે આ યોગ છે જે કરવાનો માર્ગ છે. 4 માર્ગ, જેમ આપણે પહેલા પણ વાત કરી કે આપણા સનાતન સંસ્કૃતિમાં યોગ, જ્ઞાન, ભક્તિ અને કર્મ. જ્ઞાનની અંદર જિજ્ઞાસાની જરૂર છે, ભક્તિમાં સમર્પણની જરૂર છે, અને કર્મમાં તમારી કર્મનિષ્ઠાની જરૂર છે, પણ અહીંયા યોગમાં અનુશાસનની જરૂર છે. હવે આ આજની જનરેશન સુધી કઈ રીતે મૂકવું? સંવર્ધન શબ્દ બહુ જ મોટો છે, પણ એને આંશિક રૂપે ક્યાંક પ્રધાનમંત્રી મોદીજી અને સ્વામી રામદેવજી મહારાજે વર્લ્ડ યોગાસના, એટલે કે ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશનની પણ સ્થાપના કરી, અને છેલ્લા 6 વર્ષથી યોગાસના ભારત, એટલે કે નેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન, જે 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજીસના, હવે પોલીસ એકેડમી પણ જોડાણી, સિવિલ સર્વિસીસ પણ જોડાઈ રહ્યા છે, આટલા એથ્લીટ્સ યોગનું એક અંગ એટલે કે આસન એને એક સ્પોર્ટ્સ તરીકે પરફોર્મ કરી રહ્યા છે. અને ગત દિવસોમાં જ આપણા જ કર્ણાવતી અમદાવાદ શહેરની અંદર 4-8 જૂનમાં 79 દેશોના લોકો, 500થી વધારે એથ્લીટ્સ, અહીંના જ લોકો એમને ટ્રેન કર્યા અને તેઓ અહીંયા બધા આવ્યા અને ખૂબ અદ્ભુત વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશિપ ફર્સ્ટ અમદાવાદની અંદર યોજાઈ, અને એક કહી શકાય તો વિશ્વપટલ પર યોગને આસનના રૂપમાં, એટલે કે યોગાસનના રૂપમાં, સ્પોર્ટ્સના રૂપમાં આવનારા સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સમાં પણ આપણો ધ્યેય છે. આદરણીય પ્રધાનમંત્રીજીની માર્ગદર્શન હેઠળ, સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ હેઠળ આ કદાચ યોગાસન ઓલિમ્પિક સુધી પણ પહોંચશે, અને ભારત જ નહીં પણ વિશ્વના દરેક યુવાનો આને પરફોર્મ કરશે. અને એક એવું સ્પોર્ટ્સ કે જે સસ્ટેનેબલ પણ છે, જે ઇકોનોમિકલ પણ છે, જ્યાં કોઈ કીટ્સની રિક્વાયરમેન્ટ નથી, પણ એને કહી શકાય તો કે ખાલી એક મેટ પાથરીને એમને પરફોર્મ કરવાની છે. એટલે આપણી જનરેશન, આપણા વડીલો, આપણા જેટલા પણ ગુરુજનો છે, સંતો છે, એને હુબહુ રૂપમાં નહીં પણ આજના સમય પ્રમાણે, આજના યુગ પ્રમાણે એક નવીન રૂપમાં એનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અને એમાં પણ મને સેવા કરવાનો મોકો મળ્યો છે. તો ચાહું છું કે આપણા દેશના દરેક યુવાનો ગ્રાઉન્ડ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર, રૂટ લેવલ પર આપણે થઈ શકીએ તો આપણા નાના જેટલા પણ મિત્રો છે, આપણાથી મોટા છે, જે યોગને, જે યોગાસનાને વધારી શકે, અને આવનારા સમયમાં ઓલિમ્પિક્સમાં આપણે જે દર વખતે મેડલ ટેલીમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછળ હોઈએ છીએ, તો આપણે વર્લ્ડ લેવલ પર કમ્પીટ કરી શકીએ, એનું ખૂબ અદ્ભુત ભેટ આપણને નરેન્દ્ર મોદી સાહેબે આપી છે કે યોગાસન એઝ અ સ્પોર્ટ્સ. તો એનો ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે છેલ્લા 6 વર્ષથી, અને આવી અલગ રીતે આપણે યોગાસના કે પછી યોગ એનું સંવર્ધન કરવા માટે આપણી તરફથી કોઈ પણ રીતે એનો પ્રયત્ન કરી શકીએ, કારણ કે સનાતન સંસ્કૃતિમાં ક્યાંય કોઈ વસ્તુથી બાધ્ય નથી. જે કરવું હોય એને બેસ્ટ વેમાં કરવું, અવેરનેસ સાથે કરવું, આપણે

0: યોગને ખાલી પરફોર્મ નથી કરવાનું, એને જીવવાનું છે. ઇતિ યોગ અનુશાસન.
1: અંતિમ વાત કે આજના આપણા વિશ્વ યોગ દિવસની આ ખાસ વાતચીતમાં જતા જતા આપણા યુવા શ્રોતા મિત્રોને આપશું સંદેશ આપવા માંગશો?
0: વાહ, યુવા જેને સંસ્કૃતમાં તારુણ્ય કીધા કે એક તરુણ અવસ્થા કહેવાય ને, કે 20 વર્ષથી લઈને 30 વર્ષની અવસ્થા, એટલે કે વિશ આપ છે ને, ગુજરાતી બહુ અદ્ભુત ભાષા છે, વિશ 21 એટલે કે વિશ પીવાની અવસ્થા છે. આ અવસ્થામાં આપણું મન પણ ચંચળ હોય છે, આપણી પાસે સમાજની દરેક પ્રકારની જવાબદારીઓ આ જ સમયે આવે છે, આપણું વૈવાહિક જીવન હોય કે આપણું વ્યવહારિક જીવન હોય કે

0: યોગને ખાલી પરફોર્મ નથી કરવાનું, એને જીવવાનું છે. ઇતિ યોગ અનુશાસન.
1: અંતિમ વાત કે આજના આપણા વિશ્વ યોગ દિવસની આ ખાસ વાતચીતમાં જતા જતા આપણા યુવા શ્રોતા મિત્રોને આપશો સંદેશ આપવા માંગશો?
0: વાહ, યુવા જેને સંસ્કૃતમાં તારુણ્ય કીધા કે એક તરુણ અવસ્થા કહેવાય ને, કે 20 વર્ષથી લઈને 30 વર્ષની અવસ્થા, એટલે કે વિશ આપ છે ને, ગુજરાતી બહુ અદ્ભુત ભાષા છે, વિશ 21 એટલે કે વિશ પીવાની અવસ્થા છે. આ અવસ્થામાં આપણું મન પણ ચંચળ હોય છે, આપણી પાસે સમાજની દરેક પ્રકારની જવાબદારીઓ આ જ સમયે આવે છે, આપણું વૈવાહિક જીવન હોય કે આપણું વ્યવહારિક જીવન હોય, કે પછી આપણે ધન અર્જિત કરવાનું હોય, કે પછી આપણા જીવનના જે પણ ધ્યેય હોય એને પૂર્ણ કરવા માટેનું માર્ગ અગ્રેસર કરવું, એ દરેક વસ્તુ આ જ સમયે થાય છે. તો બાળપણથી જો આપણને યોગ ન મળ્યો હોય તો આજી સહી અત્યારથી મળી શકે. આ વાત સાંભળવાથી તમને પ્રેરણા થાય તો તમે સારા ગુરુ, સારી સંસ્થા ત્યાં જઈને ખાલી યોગ વિશે સમજી શકો છો. અને આયુષ મંત્રાલયની સ્થાપના થઈ છે સરકાર દ્વારા, તો યોગ તો હવે વિશ્વ પટલ પર ભારત સરકાર અત્યારે યોગની દરેક પ્રકારના ટ્રેનિંગ કોર્સિસ, યોગની ટીચર ટ્રેનિંગ, એને લોકો કઈ રીતે પોતાના ફાઇનાન્સ માટે, એટલે કે તમારે તમારું પ્રોફેશન પણ યોગની અંદર કરવું હોય, વિશ્વ પટલ પર તમારે યોગના એમ્બેસેડર થવું હોય, તો પણ આયુષ મંત્રાલય એનો સપોર્ટ કરી રહ્યું છે. એટલે આ બધાની સાથે, એટલે કે તમારા કરિયરને પણ જોડી શકો છો અને પોતાની જાતને જોડવું, યોગ અલ્ટિમેટલી તમને તમારી સાથે જોડે છે. એવરીથિંગ ઇઝ વિધિન. એની અનુભૂતિ, એનું તમારે રિયલાઇઝેશન કરવું હોય કે તમારી અંદર જ બધું છે, તમારી સેલ્ફ ઇન્સ્ટિંક્ટ હોય કે પછી તમારી અંદર એક ચેતના છે એને અનુભવવી હોય, તો એ યોગ ખૂબ અદ્ભુત માર્ગ છે. એ આજની પેઢી જો અપનાવે તો એમનું જીવન, એમની જે ચેતના છે એ રાષ્ટ્ર ચેતના માટે, એટલે કે એ માનવથી મહામાનવ થવાની એક પ્રક્રિયા, એની અંદર ના ખાલી અગ્રેસર થશે પણ ખૂબ જ સારી રીતે એમનું જીવન જીવી શકશે. તો આજના યુવાઓને ખૂબ હૃદયથી અને ભાવથી કહેવું છે કે યોગને ખાલી કસરતના માધ્યમથી નહીં પણ એના જીવનમાં વલણ કરશો તો ખૂબ તમને પણ લાભ થશે, સમાજને પણ થશે, રાષ્ટ્રને થશે અને વિશ્વને થશે. અસ્તુ.
1: આપની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને અમારા શ્રોતા મિત્રો સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતી આજની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખાસ વાતચીત અને યુવાણી કાર્યક્રમમાં હવે સમય છે તમારા બધાથી વિદાય લેવાનો, પણ એની પહેલા આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.
2: ઓ શેરા ઉઠ જરા તે

તો મિત્રો, તમે સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ યુવાણી. ફરી મળીશું એક નવા દિવસની નવી સાંજે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો આકાશવાણી.

યુવાણી કાર્યક્રમનું આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: सरकार ने कहा कि सभी तेल शोधन संयंत्र पर्याप्त कच्चे तेल के भंडार के साथ उच्च क्षमता पर काम कर रहे हैं। पश्चिम एशिया संघर्ष पर आज नई दिल्ली में अंतर मंत्रालय प्रेसवार्ता में पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की संयुक्त सचिव सुजाता शर्मा ने कहा कि पेट्रोल और डीजल का पर्याप्त स्टॉक बनाया जा रहा है। पत्तन पोत परिवहन और जलमार्ग मंत्रालय के निदेशक उपेश कुमार शर्मा ने बताया कि 62,370 मीट्रिक टन LNG से लदा मालवाहक जहाज दिशा के कल सुबह गुजरात के दाहेज बंदरगाह पर पहुंचने की उम्मीद है। शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने रविवार को होने वाली नीट UG पुनः परीक्षा की तैयारियों के आकलन के लिए आज उच्च स्तरीय समीक्षा बैठक की अध्यक्षता की। उन्होंने परीक्षा प्रक्रिया में ईमानदारी, पारदर्शिता और दक्षता के उच्च मानकों को बनाए रखने पर बल दिया। उन्होंने अधिकारियों को स्वतंत्र और निष्पक्ष पुनः परीक्षा आयोजित करने के लिए सभी आवश्यक प्रबंध सुनिश्चित करने और सतर्कता बरतने के निर्देश दिए। उपराष्ट्रपति और दिल्ली विश्वविद्यालय के कुलपति CP राधाकृष्णन ने नशा मुक्त परिसर अभियान के अंतर्गत दिल्ली विश्वविद्यालय की महत्वपूर्ण प्रगति की सराहना की। विश्वविद्यालय के 53,000 से अधिक छात्रों ने देश को नशा मुक्त बनाने की प्रतिज्ञा ली। बम्बई शेयर बाजार के संवेदी सूचकांक में आज लगातार पांचवें दिन बढ़त के साथ बंद हुए। सेंसेक्स 254 अंक बढ़कर 77,410 पर और निफ्टी 82 अंक बढ़कर 24,168 पर दर्ज हुआ। मीनाक्षी हुडा विश्व मुक्केबाजी कप के क्वार्टर फाइनल में पहुंच गई हैं। कल क्वार्टर फाइनल में चार भारतीय मुक्केबाज अपने मुकाबले खेलेंगे। वहीं ज्योति और जुगनू सेमीफाइनल में पहुंचकर पदक पक्का कर चुकी हैं। मकाऊ ओपन बैडमिंटन में अनमोल खरब और अस्मिता चलिहा महिला सिंगल्स के क्वार्टर फाइनल में पहुंच गई हैं। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: अभी आप सुन रहे थे हिंदी समाचार, ये आकाशवाणी दिल्ली
2: 370.3 मीटर्स एटले के 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। સાંજના બરાબર 7:05 અને 15 સેકન્ડ્સ થઈ છે। એક જરૂરી યાદી, પોસ્ટલ સેવાઓને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે ડાક અદાલત। પોસ્ટ વિભાગે ટપાલ સેવાઓને લગતી ફરિયાદો અને સમસ્યાઓના નિરાકરણ માટે ડાક અદાલત 25/6/2026 ગુરૂવારના રોજ બપોરે 3 કલાકે પોસ્ટ માસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, 3જો માળ, રાજકોટ ખાતે યોજાશે। પોસ્ટ માસ્ટર જનરલ દરેક ફરિયાદીને વ્યક્તિગત રીતે સાંભળશે। આ ડાક અદાલતનો વિચાર વ્યક્તિગત સુનાવણી અને જાહેર સભ્યોની સમસ્યાઓનું સમાધાન કરવાનો છે। ટપાલ સેવાઓને લગતી ફરિયાદો શ્રી BN પટેલ, સહાયક નિયામક પોસ્ટલ સર્વિસીસ 1ને આ સરનામે મોકલવી। સરનામું છે ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ 1, ઓફિસ ઓફ પોસ્ટ માસ્ટર જનરલ, રાજકોટ પ્રદેશ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, 3જો માળ, રાજકોટ 36001। ફરિયાદ 19/6/2026 સુધીમાં આ જણાવેલ કચેરીએ પહોંચવી જોઈએ। નિયત તારીખ પછી મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં। સામાન્ય પ્રકૃતિની ફરિયાદો અને નીતિ વિષયક બાબતો પર ધ્યાન આપવામાં આવશે નહીં। તદુપરાંત ફરિયાદમાં એક અરજીમાં એક કરતાં વધુ મુદ્દા અથવા વિષય ન હોવો જોઈએ અને ફરિયાદ નક્કર અને સંક્ષિપ્તમાં હોવી જોઈએ। અગત્યની યાદી પૂર્ણ થઈ।
3: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે। પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો
4: ચોરો
3: જેવા અનેક કાર્યક્રમો આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો।

0: અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં, કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
1: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
2: आकाशवाणी की आवाज एक सच्चे साथी के रूप में है. पूरा पश्चिम उत्तर दक्षिण में आकाशवाणी की अपनी एक अलग ही पहचान है.
3: पश्चिम क्षेत्र के महाराष्ट्र, गुजरात, राजस्थान और गोवा राज्य के सभी कार्यक्रमों को आप कहीं भी हो न्यूज ऑन एयर ऐप के जरिए सुन सकते हैं.
2: तो आज ही डाउनलोड करें
3: ऐप न्यूज ऑन एयर.
4: बराबर 7:10 आप सांभशो अमदावाद वडोदरा थी प्रसारित प्रादेशिक समाचार.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. તેમાં 4,000થી વધુ લોકો ભાગ લેશે. આ ઉપરાંત આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ હેઠળ રાજ્યભરની શાળાઓ, કોલેજ, કોર્પોરેટ ઓફિસ, ઉદ્યોગો, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળી કુલ 24,000 જેટલા કાર્યક્રમ યોજાશે.
1: સત્તર મહાનગરપાલિકામાં 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમાજના વિવિધ વર્ગોને આવરી લઈને 12 જે વિશેષ કાર્યક્રમો છે તેમાંથી 10 કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આવનારા 2 દિવસમાં બીજા 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓ હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, ખેડૂતો હોય, આ તમામ લોકો માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
0: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં જામનગરમાં વિશાળ યોગ શિબિર યોજાઈ ગઈ. તેમાં અનુભવી યોગ

0: નિષ્ણાતોએ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પણ સંકલ્પ કર્યો હતો. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી લઈ આવતું માલવાહક જહાજ દિશા આવતીકાલે સવારે ભરૂચના દહેજ બંદર પર પહોંચે તેવી શક્યતા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ કહ્યું હતું કે ગત 15 તારીખે હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી આ જહાજ સુરક્ષિત રીતે પસાર થયું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ રાજકોટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી. અતિથિગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આર્થિક રીતે નબળા, વંચિત, વૃદ્ધ અને વિધવા મહિલાઓને સામાજિક તથા આર્થિક સહયોગ મળે તેમજ તમામ લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે, સમાન અધિકાર અને ન્યાય મળે તેવા પ્રયાસને વધુ સક્રિય બનાવવા પર ભાર આપ્યો.
1: જનધન યોજના હૈ, આવાસ યોજના હૈ, આયુષ્માન ભારત યોજના હૈ, ઇસી તરહ અનેક યોજનાઓ કા ફાયદા લોગો કો રહા હૈ ઔર હમારા લક્ષ્ય હૈ કે ભાઈ દેશ કે હર આદમી કો ન્યાય મિલના ચાહીએ. કમ સે કમ 25 કરોડ લોગ ગરીબ રેખા કે ઉપર 10 સાલોં મેં આયે હૈ ઔર દેશ ઇકોનોમી નંબર 4 પર આઈ હૈ.
0: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રેગિંગ, પજવણી જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શ્રી પાનશેરિયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના પણ આદેશ આપ્યા છે તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી. આ મામલે શ્રી પાનશેરિયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, જ્યારે અન્ય 3 સ્થળ પર નિર્માણાધીન છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોને રેલવે ટ્રેક પાર કરવા સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવા તેમજ વન્યજીવો અને રેલવે સંચાલન બંનેની સલામતી સુનિશ્ચિત કરીને શૂન્ય અકસ્માતના લક્ષ્યને હાંસલ કરવા હેતુસર આ પહેલ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમદાવાદના ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર SIR ખાતે તૈયાર થતા તાતા સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી. તેમણે બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આ પ્લાન્ટ ક્યારે કાર્યરત થશે તેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સેમિકન્ડક્ટર પ્લાન્ટની વ્યવસ્થાપન ટુકડી અને ઇજનેરો સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી મોઢવાડિયાએ આ પ્લાન્ટ દેશભરમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં 1-15 જૂન સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 1027 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી. દરમિયાન 409 નમૂના લેવાયા તેમાંથી 27 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. આ કાર્યવાહી દરમિયાન 3 ખાદ્ય એકમો સીલ પણ કરાયા તેમજ 2,089 કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હોવાનું મહાનગરપાલિકાના પ્રભારી અધિક MOH ડોક્ટર તેજસ શાહે જણાવ્યું.
2: ફૂડની ગુણવત્તા સુધરે એ માટે QR કોડ સિસ્ટમ સ્ટ્રીટ વેન્ડરો માટે દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 10,000થી વધુ ફૂડ વેન્ડરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા એ યોજના પણ બનાવવામાં આવી છે કે જે લોકો ના સારામાં સારા રેટિંગ હોય એમને બિરદાવવામાં આવે. જે ઇસમો કે જે લોકો ક્યુઆર કોડ માટે રજીસ્ટ્રેશન થઈ ગયા છે પરંતુ ક્યુઆર કોડ પ્રદર્શિત નથી કરતા, એ લોકોની વિરુદ્ધમાં પણ

0: કાર્યવાહી કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા કરવામાં આવશે.
1: રાજ્યમાં આગામી 24 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું કે આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
2: 28 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन में ही वो अगले 3 दिन तक. और जो आगे बारिश की स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज्यादा डिस्ट्रिक्ट में. उसके आगे फिर खाली दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात होने का संभावना है.
1: દરમિયાન જામનગર અને ભાવનગરમાં આજે અમી છાંટણા થતાં શહેરીજનોમાં ગરમીમાંથી રાહત મળી છે. તો દ્વારકાના રાવલ પંથકમાં વહેલી સવારે ધીમીધારે વરસાદ થયો, જ્યારે મહીસાગરના બાલાસિનોર, લુણાવાડા, ખાનપુર અને કડાણામાં ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાના અહેવાલ છે. આ ઉપરાંત તાપીના ડોલવણ અને વાલોડ તાલુકામાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. વિસનગર તાલુકાના કાંસા ગામના રહેવાસી તક્ષ પટેલે નેપાળમાં રમાયેલી નેપાળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં લાંબી કૂદમાં સુવર્ણ અને 100 મીટર દોડમાં રજતચંદ્રક મેળવ્યો હતો. જ્યારે હરિદ્વારમાં ભારતીય રાષ્ટ્રીય રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં 100 મીટરની દોડમાં તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત આજે બોટાદ, મહેસાણા અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ, પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયા. તેમાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગરમાં પ્રાકૃતિક ખેતી પર પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી જાડેજાએ કહ્યું હતું કે જામનગરમાં અત્યાર સુધી 9,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાંશેરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: યાર, કોઈ એસી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી બતાઓ જિસમે કમ પ્રીમિયમ હો, બોનસ ભી અચ્છા મિલે ઓર ભરોસે વાલા ભી હો.
4: TLI હૈ ના?
5: સરકારી કર્મચારી કે સાથ સાથ સભી પ્રોફેશનલ, ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા હોલ્ડર્સ લે સકતે હૈ PLI પોલિસી કા ફાયદા ઓર સાથ મે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કા ભરોસા ભી. અપને નજદીકી પોસ્ટ ઓફિસ સે આજ હી સંપર્ક કરે યા લોગ ઇન કરે indiapost.gov.in પર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: રામ રામ રામ.
1: લ્યો ફરી પાછા આજે ગામના ચોરે આપણે એકત્રિત થયા છીએ ને આજે તો વાતો એવી ખટમીઠી કરવી છે. મિત્રો, સમોસા હોય કે બટાકા વડા હોય, ઢોકળા હોય કે પછી ભજીયા હોય, અને ભેળ એમાં તો એના વગર ચાલે જ નહીં. અને એટલે આમલી ને ગોળની કે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી. ચટણી એ આપણા ખોરાકનું એક સ્વાદ ઉમેરતું અંગ કહી શકાય, અને આપણા કેટલાક ફરસાણ તો ચટણી વગર અધૂરા જ લાગે. પણ એ ખાટી મીઠી ચટણીમાં જોઈતું એક ખટમીઠું ઘટક એટલે ખાટી આમલી. અને આજે આપણે ગામનો ચોરોમાં કરશું આ ખાટી આમલી વિશેની ખટમીઠી વાતો. પણ હંમેશ મુજબ શરૂઆત ભજન ભાવથી કરીશું, તો સાંભળીએ આ ભજન અને પછી ખાટી આમલીની ખટમીઠી વાતો કરીશું.

તો મિત્રો, આ ભજન આપણે સાંભળ્યું અને હવે વાત કરીએ ખાટી આમલીની. તો ખેડૂત મિત્રો, ચાલો હવે ખાટી આમલીની મૂળ અને વિગતવાર વાત કરીએ. તો ખાટી આમલી એટલે એનું વૈજ્ઞાનિક નામ છે ને, એ કહેવાય છે કે ટેમરિન્ડસ ઇન્ડિકા, ઇમલી પણ કહેવાય. અને આમલી છે ને એ કઠોળ વર્ગનું ઝાડ છે. થોડુંક નવાઈ લાગે એવું છે, પણ એ કઠોળ વર્ગનું ઝાડ છે અને એક સદાબહાર ખૂબ સારો એવો ઘેરાવો ધરાવતું અને 8-10 મીટર જેટલી ઊંચાઈ પણ ધરાવતું હોય છે એવું સરસ ઝાડ થાય છે. એની ડાળીઓ રાખોડી રંગની મજબૂત તેમજ જાડી છાલ ધરાવે છે. ઘટાદાર અને શાખાઓ વાળું વૃક્ષ હોવાથી છાયણા માટે ખાસ વવાતું હોય છે. અને આપણા ભારતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ખાટી આમલીના વૃક્ષો તો દરેક જગ્યાએ લગભગ જોવા મળે, પણ એનું વતન છે ને એ આપણા ભારતમાં દક્ષિણ ભારત. ત્યાં ખૂબ બધા વૃક્ષો પૂર્વ તથા પશ્ચિમ ઘાટના મેદાનોમાં, દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે અને ઉત્તર પૂર્વના મેદાનોમાં પણ એનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આમ તો છે ને જંગલનું વૃક્ષ કહેવાય અને એનું વૃક્ષારોપણ થયું છે, ખરેખર રીતસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને એ બ્રિટિશ શાસનકાળમાં કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ ને બિહારના કેટલાય માર્ગો ઉપર આજે પણ આપણે જઈએ ને તો છાયાદાર વૃક્ષ તરીકે આમલીનું વૃક્ષ જ જોવા મળે અને એના કારણે આપણે ત્યાં આમલીનું સારું ઉત્પાદન થાય છે. આમલી છે ને આમ તો ગૌણ ફળોની શ્રેણીમાં આવે છે, પણ જો એની વૈજ્ઞાનિક ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન પણ મળી શકે છે. આમ તો આપણે ત્યાં સેઢે પાડે પણ આમલીના ઘણા વૃક્ષો જોવા મળે છે અને વિશ્વમાં આમલીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે. બાકી તો આમલીના વૃક્ષો બાંગ્લાદેશ છે, શ્રીલંકા, બર્મા, ફ્લોરિડા, સુદાન, તાઇવાન, મલેશિયા, પાકિસ્તાન વગેરે દરેક જગ્યાએ જોવા મળે છે. અને આપણે ત્યાં ઘણી વખત થાઇલેન્ડની આમલી પણ આવે છે જે સ્વાદે ખજૂર જેવી મીઠી હોય છે. એટલે આમ આમલી એક જાણીતું અને પ્રચલિત ઝાડ છે અને છતાંય આજે આપણે એની વાત કરવાની છે. ખાસ કરીને સેઢા પાડે આપણે ત્યાં વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ એ બધી જગ્યાએ આમલીના વૃક્ષો ખૂબ જોવા મળે છે અને આદિવાસી વિસ્તારોમાં પણ પટ્ટાની પડતર જમીનોમાં એનું છૂટું છવાયું વાવેતર અને કુદરતી રીતે વૃદ્ધિ પણ જોવા મળે છે. અને વ્યવસાયિક રીતે જોઈએ ને તો ભારત આમલીનું એકમાત્ર ઉત્પાદક

છે. આપણે ત્યાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને કેરળમાં આમલીની બજાર પણ છે અને આમલીનું મોટું ઉત્પાદન પણ થાય છે. અને આપણે બધા જાણીએ જ છીએ કે આમલીનો મુખ્યત્વે ઉપયોગ તો ખાટી મીઠી ચટણી બનાવવા માટે અને ભોજનમાં સ્વાદ લાવવા માટે જ કરવામાં આવે છે. હવે આમલીના પોષક તત્વોની વાત કરીએ ને તો આમલીના 100 ગ્રામ માવામાં મુખ્યત્વે 52% ભેજ, પછી 3.1% જેટલું પ્રોટીન અને ચરબી નહિવત છે. ખનિજ તત્વ 0.30% જેવા છે અને 5 થી 5.5% જેટલું રેસાનું પ્રમાણ જોવા મળે છે. અને આમલીના નિકાસ માટે મુખ્ય ઉત્પાદનનો સૂકો પલ્પ, બીજ અને બીજનો પાવડર છે. આપણે ત્યાં તાજી આમલી પણ ઇટાલી, ઇરાક, યુએસએ, યુકે, જર્મની જેવા દેશોમાં જાય પણ છે, ત્યાં નિકાસ પણ કરવામાં આવે છે. પણ આમ છતાંય હજુ આ ક્ષેત્રમાં અવકાશ છે. આમલીનો ઉપયોગ ફળ મેળવવા માટે તો થાય જ છે, પણ લાકડા માટે, પછી બીજ, ઘાસચારો અને ઔષધીય અર્ક મેળવવા માટે પણ થાય છે. આમ તો કહેવાય કે આમલી છે ને એ ખાઈએ ને તો વાહ થઈ જાય, પગ દુખે, શરીરે કળતર થાય, પણ તેમ છતાંય આમલીમાં પણ એવા કેટલાક ગુણો છે, ઔષધીય ગુણો છે, જેના કારણે ઔષધમાં પણ એનો વપરાશ થાય છે. હવે આ તો બધી આપણે આમલીની વાત કરી લીધી. હવે એને ઉગાડવા માટે શું જોઈએ, કેવી આબોહવા જોઈએ એ બધી વાત કરીએ ને તો આમલી એક એવું ઝાડ છે ને દરેક પ્રકારની જમીનમાં ઉગી શકે. આમ તો એ ઉષ્ણકટિબંધનું સદાબહાર ફળ વૃક્ષ છે, જે લગભગ દરેક ક્ષેત્રની પડતર એવી જમીન હોય ને ત્યાં ઉગાડી શકાય છે. અને વિપુલ પ્રમાણમાં જે સેન્દ્રિય પદાર્થ ધરાવતી જમીન છે ને એ તો એને બહુ માફક આવે. બાકી તો પથરાળ, ઊંડી, ગોરાડુ, ક્ષારવાળી અને ભારે કાળી જમીનમાં પણ આમલી ઉગે. અને આમલીના વૃક્ષો વધારે તો પ્રાકૃતિક અવસ્થામાં જંગલ અને ખાલી પડતર જમીનમાં જ જોવા મળે છે. પૂરતા પ્રમાણમાં જમીનમાં ભેજ મળે તો એનો વિકાસ બહુ સારો થાય અને ફળ ફૂલનું ભેષણ પણ સારું થાય અને ઉત્પાદન પણ સારું મળે. થોડા ઘણા અંશે ક્ષારનો પ્રતિકાર પણ આમલીનું વૃક્ષ કરી લે. સારી ખેતી હોય, કરવી હોય તો વધુમાં વધુ 500-700 મિલીમીટર જેટલો વરસાદ પણ અનુકૂળ છે. આમલીની કેટલીક સુધારેલી જાતો પણ છે, સાવ જંગલી પાક નથી, બીજા ફળ પાકોની માફક પરંપરાગત ઝાડ છે અને એનું વર્ધન બીજથી જ થઈ પણ શકે છે. ફળની સાઇઝ છે એ લાંબા ફળમાં 6 થી 12 બીજ હોય અને ટૂંકા ફળમાં 1 થી 4 બીજ હોય. એના આકાર છે ને એ સીધો અથવા તો દાતરડા આકારનો હોય છે. માવાનો રંગ કથ્થઈ રતાશ પડતો હોય, સ્વાદ મીઠો કે તુરો. ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્ય આવે છે ને એની કેટલીક વિવિધ જાતો પણ વિકસાવી છે. હવે એમાં જે કથ્થાઈ રંગનો માવો છે ને એ લાંબા ગાળે કાળો પડી જાય, જ્યારે રતાશ પડતો માવો ધરાવતી જાત છે ને એમાં એસિડ ઓછું હોય એટલે એ છે ને તે મીઠી હોય. અને તુરી આમલીનો જે વેપાર છે ને એ સ્થાનિક બજારમાં અને નિકાસમાં બંને જગ્યાએ જોવા મળે છે. મોટા ભાગની આમલીની જે જાતો છે ને એ તુરા સ્વાદની છે. હવે વાવવા માટે છે ને જે આમલીની જાતોની પસંદગી કરવામાં આવે છે ને એમાં તામિલનાડુની PKM 1, પછી PKM શૃંખલાની બીજી જે કેટલીક જાતો છે એ પણ વાવવામાં આવે છે. અને આપણે ત્યાં ઘણા બધા સંશોધનો પછી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરાના વેજલપુર ખાતે આવેલું જે કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર છે ને એણે પણ એક જાત વિકસાવી છે. એનું નામ છે ગોમા પ્રતિક. આ જાત પણ સારી છે અને આ પ્રજાતિની આમલીનું ઝાડ છે ને એ લગભગ 58 કિલો જેટલી ગુણવત્તાયુક્ત આમલીની ઉપજ આપે છે. અને સારી ગુણવત્તા હોય તો સ્વાભાવિક છે બજારમાં કિંમત પણ સારી મળે. બીજી એક જાત છે પ્રતિષ્ઠાન.
આજ

મરાઠવાડા કૃષિ યુનિવર્સિટી ઔરંગાબાદ મહારાષ્ટ્રથી બહાર પાડવામાં આવી છે અને એની વિશેષતા એ છે કે જૂન જુલાઈમાં ફૂલ બેસે અને ફેબ્રુઆરી માર્ચમાં ફળ એના ઉતારવા લાયક બને. ફળની લંબાઈ લગભગ 7.5 સેન્ટીમીટર અને પહોળાઈ છે ને એ પણ 2.5 સેન્ટીમીટર જેટલી હોય છે. ફળની રતાસ પડતી કથાઈ રંગની છાલ અને માવો પીળાશ પડતો રાતો હોય છે. એક વૃક્ષ સરેરાશ 40 થી 50 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે છે. હવે આપણે જે PKM1 એની વાત કરી ને પહેલા એની પણ થોડી વિગતવાર વાત કરી લઈએ. તો એના ફળ છે મોટા છે, માવાદાર છે, બીજ પણ મોટા છે અને બીજ મોટા હોય ને તો આપણે ત્યાં કચુકા એ બહેનોને બહુ ભાવે અને ખવાય પણ. અને સારા એવા પ્રમાણમાં એમાં ટાર્ટરિક એસિડ છે. આજે તમિલનાડુમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આંતરરાષ્ટ્રીય બજાર પણ ધરાવે છે. બીજી એક જાત છે સિલેક્શન 263. વધુ ઉત્પાદન આપે છે ઔરંગાબાદ મરાઠવાડા કૃષિ યુનિવર્સિટીની બહાર પાડેલ જાત છે. નિયમિત રીતે ફળે છે. ફળની લંબાઈ સારી એવી એટલે કે 14 થી 15 સેન્ટીમીટર લાંબુ ફળ થાય છે. માવો પીળાશ પડતો કથઈ રંગનો અને મીઠાશવાળો હોય છે. પુખ્ત વયનું ઝાડ 70 થી 90 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે છે. તો આજ યુનિવર્સિટીની યોગેશ્વરી જાત વધારે પડતો ટાર્ટરિક એસિડ ધરાવે છે. કાચા ને પાકા ફળનો માવો રતાશ પડતો, લંબાઈ 10 થી 15 સેન્ટીમીટર અને પુખ્ત વયનું ઝાડ 60 થી 70 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે. તો DT1 ને DT2 આ બે જાતો છે ને એ ધારવાડ કૃષિ યુનિવર્સિટીથી બહાર પાડવામાં આવી છે અને જે 500 અને 450 કિલો પ્રતિ ઝાડ પ્રતિ વર્ષ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય તો આપણે ત્યાં દક્ષિણ ભારતની બીજી ઘણી જાતો મીઠી અને ખાટી કુદરતી રીતે મળી આવે છે અને નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત પણ ખાટી આમલી પર સંશોધનો થતા રહે છે. આમ તો આમલીનું પ્રસર્જન છે ને એ બીજ દ્વારા થાય છે, પરંતુ બીજમાં શું છે કે વૃક્ષમાં ફળ મોડા આવે છે એટલે ઉત્પાદન મોડું મળે, પણ જો જલ્દી ઉત્પાદન લેવું હોય તો સ્વાભાવિક છે કે કલમ દ્વારા એનું પ્રસર્જન ને વર્ધન કરવું પડે અને એ રીતે જો વર્ધન કરવામાં આવે કલમ અથવા નૂતન કલમ પદ્ધતિથી તો એમાંથી જલ્દીથી ઉત્પાદન મેળવી શકાય. હવે કલમનો ઉચિત સમય એટલે જૂનથી ઓગસ્ટ મહિનો. અને પછી આવે રોપણીની વાત. તો આમલીનો છોડ રોપતા પહેલા ખેતરને અથવા તો જે જગ્યાએ રોપવી હોય એને 10 મીટર બાય 10 મીટર અથવા 12 મીટર બાય 12 મીટરના અંતરે વર્ગાકાર વિધિમાં વાવેતર કરવું સલાહભર્યું છે. અને આ માટે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરના ખાડા ઉનાળામાં તૈયાર કરી 15 દિવસ એને ખુલ્લા રાખવા અને પછી ખાડા ભરતી વખતે એના ઉપરના ભાગની માટીમાં 10 થી 15 કિલોગ્રામ છાણિયું ખાતર અને સિંગલ સુપર ફોસ્ફેટ 2 થી 3 કિલોનું મિશ્રણ કરી પ્રતિ ખાડામાં ભેળવી અને ભરી દેવા અને પછી એકાદ બે વરસાદ થાય અને માટી સારી દબાઈ જાય એટલે જૂન જુલાઈ મહિનામાં એની રોપણી કરી દેવી અને માટીનો પિંડ બનાવીને સારી રીતે રોપવાથી 1 અઠવાડિયા સુધી રોજ થોડું ડોલથી પાણી દેવાનું અને વરસાદ હોય તો પાણી આપવાની પણ જરૂર નહીં અને આમલીનો છોડ મસ્ત ઉછરી જાય. બાકી તો આમલીમાં કોઈ સેન્દ્રિય કે રાસાયણિક ખાતર આપવાની પણ બહુ જરૂર નથી. ઝાડની વૃદ્ધિ સરસ થાય જ છે અને થોડુંક યુરિયા આપી દેવાથી એ વૃદ્ધિ બહુ સારી રીતે કરાવી શકાય. બાકી 3 વર્ષ સુધી 20 થી 25 કિલોગ્રામ કોવાયેલું છાણિયું ખાતર અને એને 1.5 થી 2 કિલોગ્રામ કરંજનો ખોળ, 50 ગ્રામ જેટલું યુરિયા, 150 ગ્રામ જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ અને 200 ગ્રામ જેટલું મ્યુરેટ ઓફ પોટાશ

દર વર્ષે એક વાર ઝાડને આપી દઈએ ને તો વૃક્ષની વૃદ્ધિ ખૂબ સરસ થાય, અને પુખ્ત વયના ઝાડને 25 કિલો છાણિયું ખાતર આપી દઈએ ને એટલે એ ખૂબ લાભદાયક જોવા મળે છે. હા, પણ ખાતરો આપીએ ને ત્યારે જમીનમાં ભેજ હોય ને એ જરૂર ધ્યાનમાં લેવું જોઈએ, અને ચોમાસાનો પહેલો વરસાદ થાય ને ત્યારે જ ખાતરનો જથ્થો એકી સાથે આપી દઈ અને 1.5 મીટર દૂર રિંગ બનાવીને પછી એના ઉપર માટી ઢાંકી દેવી. આમ કરવાથી પણ સારું ઉત્પાદન લઈ શકાય છે. પિયતમાં તો આમલીનું નવું વાવેતર હોય ત્યારે શરૂઆતના તબક્કામાં જમીનની પ્રત પ્રમાણે ગરમીની ઋતુમાં 10 થી 12 દિવસે અને શિયાળામાં 15 થી 20-25 દિવસના અંતરે નિયમિત પિયત આપવાથી ઝાડની વૃદ્ધિ સારી થાય છે. છોડના મૂળ પાસે ભેજના ઉચિત સ્તર બનાવી રાખવાથી વરસાદના પાણીનું સંરક્ષણ પણ કરી શકાય, અને એ માટે ડાંગરના પુડિયા અથવા તો સૂકા પાંદડાનું મલ્ચિંગ પણ કરી શકાય. એક વખત સરસ રીતે ઝાડ ઉછરી જાય અને ઝાડ મોટું થઈ જાય ને પછી તો એને પિયત આપવાની પણ જરૂર જણાતી નથી. બાકી શરૂઆતમાં વાવેતર હોય ત્યારે નીંદણ નિયંત્રણ કરતા રહેવું. આમલીની વૃદ્ધિ છે ને એ ધીમેથી થાય છે એટલે આંતરપાક પણ લઈ શકાય. શરૂઆતમાં તો શાકભાજીના આંતરપાકો લઈ શકાય, ખરીફ ઋતુમાં ધાન્ય કે કઠોળ તેલીબિયા પાક પણ લઈ શકાય, અને અત્યંત સૂકી તથા ઉબડખાબડ જમીનમાં પણ આમલીના છોડની પાસે ખામણું કરીને ભેજ સંરક્ષણ કરીને મલ્ચિંગ કરવામાં આવે તો એ રીતે પણ આમલીના વૃક્ષોને ઉછેરી શકાય. સામાન્ય રીતે છે ને આમલીમાં છટણી કરવામાં આવતી નથી, આમ છતાં આમલીના છોડમાં 2-3 વર્ષ સુધી જમીનથી 1.5 થી 2 મીટરની ઊંચાઈ સુધીની છે ને બધી ડાળી કાઢી નાખવી અને એને નિશ્ચિત આકાર આપવો, જેનાથી ભવિષ્યમાં એનું માળખું મજબૂત બની શકે. જ્યારે છોડ ઉપર ફળ આવી જાય ને ત્યાર પછી તેમાં કોઈ વિશેષ કાપણી કે છટણીની આવશ્યકતા હોતી નથી. વિકસિત તથા ફળ આપવાવાળા છોડ પર ફળ તોડ્યા પછી જે સૂકી ડાળીઓ હોય એને કાપીને સાફ કરી દેવાથી ઉત્પાદન સારું થાય છે. અને સામાન્ય રીતે આંબલીના વૃક્ષનું તો એવું છે ને કે એમાં કોઈ જંતુ કે રોગ ખાસ આવતા નથી, પરંતુ જો બોરર જોવા મળે તો થડ અને દાંડી પર છિદ્રો સાફ કરી દેવા અને એમાં પેટ્રોલમાં બોળેલ રૂ એમાં નાખીને ચીકણી માટીથી લેપ કરી દેવાથી જો કીટકનો ઉપદ્રવ થયો હોય ને તો એ દૂર થઈ જાય છે. પાંદડા ખાવાવાળા કીટકનો ઉપદ્રવ જોવા મળે છે તો એના માટે થોડી ઘણી દવા છંટકાવ કરવાથી એ દૂર કરી શકાય છે. હવે આંબલીમાં જે બીજથી તૈયાર કરેલ છોડ હોય ને એમાં તો ફૂલ ને ફળ છે ને તે ઘણા સમય પછી આવે, એટલે કે લગભગ 20 અને 25 વર્ષ નીકળી જાય, પરંતુ જો કલમથી કરેલ છોડ હોય ને તો એમાં 7-8 વર્ષમાં ફૂલ અને ફળ આવવાનું શરૂ થઈ જાય છે, અને ફૂલ આવવાનો સમય જુલાઈ ઓગસ્ટ ને પાકવાનો સમય ફેબ્રુઆરી માર્ચ હોય છે. ફેબ્રુઆરી માર્ચમાં નવી આમલી આવે. આમલીના ફળને એની બજારની માંગ અનુસાર કાચી કે પાકી તોડીને વેચી શકાય. ફળનું બહારનું કોચલું સુકાઈ જાય અને સખત તેમજ ફળનો માવો કોચલાથી જુદો પડે ને ત્યાં સુધી એને ઝાડ ઉપર જ પાકવા દેવું. પાકા ફળો ઝાડ ઉપરથી ઉતારવામાં ના આવે તો પણ એકાદ વર્ષ સુધી લટકતા રહે છે. પાકા ફળો ઝાડની ડાળીઓ હલાવીને ભેગા કરી શકાય, ત્યારબાદ લાકડાની સોટીથી હળવેથી ફટકારીને કોચલાનું આવરણ દૂર કરી ફળના માવાને બીજમાંથી છૂટો પાડી એના રેસા દૂર કરી અને આ ફળમાં ભેજ ઓછો થાય ત્યાં સુધી સૂર્યના તાપમાં સૂકવી શકાય, અને સૂકવ્યા બાદ તેને લંબચોરસ બ્લોકના રૂમમાં સંગ્રહ કરી શકાય અને બજારની માંગ અનુસાર એક સ્થાનથી બીજા સ્થાન પર મોકલી શકાય છે. આમલીનું લાકડું પહેલા પણ આપણે વાત કરી કે ખૂબ જ મહત્વ ધરાવે છે, એનો ઉપયોગ વિવિધ બનાવટોમાં થાય છે. મીઠાશવાળી ખાટી આમલી અને તેની બનાવટો બનાવવામાં આવે છે, જે તો આપણે બધા જાણીએ જ છીએ, અને એને ભાત સાથે ખવાય છે. ઉનાળામાં આમલીનું શરબત પીવાથી લૂમાં રાહત થાય છે. આમલી નાની
કુમડી કાચી અવસ્થા

અવસ્થાથી કરી અને પાકી અવસ્થા થાય ત્યાં સુધી દરેક અવસ્થાએ જુદા જુદા સ્વરૂપે ખવાય છે. આમલીના બીજ એટલે કચુકા, એને શેકીને મુખવાસ તરીકે પણ ખવાય અને કાચા ફળોમાંથી ચટણી તેમજ અન્ય ખાટી વસ્તુઓ બનાવી શકાય. જ્યારે પાકા ફળમાંથી અથાણું, ટોફી અને અનેક પ્રકારની મૂલ્યવર્ધિત વસ્તુઓ તૈયાર કરી શકાય છે. ખાટી આમલીની ખટમીઠી વાતો. આજે આપણે ખાટી આમલી વિશેની વિગતવાર માહિતી મેળવી અને ખાટી આમલી એ માત્ર એક છાયા આપતું વૃક્ષ નથી, એક બહુ ઉપયોગી વૃક્ષ છે. આજે આડેધડ કપાતા જંગલોમાં આમલીનું પણ નિકંદન નીકળી રહ્યું છે. તો આવો આમલીને વાવીએ રસ્તાની આજુબાજુ, પડતર જમીનમાં, ખેતરવાડીના સેઢા પાડે અને ખરાબાની જમીનમાં. તો આવનારી પેઢી માટે કંઈક ખટમીઠી યાદો પણ મૂકી જઈશું ને. અને હવે મિત્રો સમય થવા આવ્યો છે તો લઈશું રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રીએ આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. ફ્રાન્સમાં પેરિસમાં વિવાટેક 2026ની સમિટને સંબોધતા પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી, નાણાકીય સમાવેશ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ભારતના ઝડપી ટેકનોલોજી સંચાલિત પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અવકાશ ટેકનોલોજી અને પરમાણુ ઉર્જામાં સિદ્ધિઓ દ્વારા માનવ ક્ષમતાની સીમાઓ વિસ્તરી રહ્યું છે. ટેકનોલોજી દરેક માટે સુલભ હોવી જોઈએ તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તાને સર્વસમાવેશક તરીકે જુએ છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે તે વેપાર, રોકાણ, ટેકનોલોજી, વિનિમય અને પર્યટનને વેગ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી, જેમાં ઉત્પાદન, કૃત્રિમ બુદ્ધિમત્તા, ટકાઉપણું અને દરિયાઈ માળખાગત સુવિધાઓ પર ચર્ચા થઈ. બેઠકો બાદ આકાશવાણી સાથે વાત કરતા ટોચના અધિકારીઓએ ભારતમાં વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો અને દેશ સાથે વધુ ગાઢ જોડાણ માટેની યોજનાઓની જાહેરાત કરી હતી. સાંભળીએ એક અહેવાલ.
1: સેન્ટ કોમા કે ચેરમેન ઓર સીઈઓ બેનવા બેઝાને કહા કે ભારત એશિયા પ્રશાંત ક્ષેત્ર કે લીએ એક બડે વિનિર્માણ ઓર નિર્યાત કેન્દ્ર કે રૂપ મેં ઉભર રહા હૈ. મિસ્ત્રાલ એઆઈ કે સીઈઓ આર્થર મેન્ચ ને કહા કે કંપની ભારતીય ભાષાઓ કે લીએ સહયોગ બઢાને, એઆઈ અનુસંધાન સાઝેદારી કા વિસ્તાર કરને ઓર સંપ્રભુ એઆઈ પર ગહેરા સહયોગ તલાશને કી ઇચ્છુક હૈ. સીએમએ સીજીએમ કે ચેરમેન ઓર સીઈઓ રડાલ્ફ સાદે ને કહા કે ભારત હરિત જહાજ નિર્માણ કે કેન્દ્ર કે રૂપ મેં તેજી સે વિકસિત હો રહા હૈ. મહેશ સોપડે, આકાશવાણી.

0: समाचार पेरिस फ्रांस।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છેલ્લા 12 વર્ષમાં ભારતના પરિવર્તનની વાર્તા પણ તેના યુવાનોની વાર્તા છે. પ્રધાનમંત્રીએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો એક લેખ સોશિયલ મીડિયામાં શેર કરતી વખતે આ વાત કહી હતી. શ્રી મોદીએ જણાવ્યું, સરકારના વિઝન, કૌશલ્ય, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અભૂતપૂર્વ રોકાણોના માર્ગદર્શન હેઠળ દેશ અમૃત પેઢી માટે તેમની આકાંક્ષાઓને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે તકો ઊભી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું, તમામ રિફાઇનરીઓ પૂરતી ખાદ્ય સામગ્રી સાથે ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રાખવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આજે નવી દિલ્હીમાં આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં 1.36 કરોડ એલપીજી સિલિન્ડર બુકિંગ પ્રાપ્ત થયા છે, જ્યારે 1.47 કરોડ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે.

0: પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં 1.36 કરોડ એલપીજી સિલિન્ડર બુકિંગ પ્રાપ્ત થયા છે, જ્યારે 1.47 કરોડ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે.
1: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर वर्क कर रही हैं. रिटेल आउटलेट्स पर और डिस्ट्रीब्यूटरशिप्स पर ऑपरेशन नॉर्मल है. एलपीजी बैकलॉग घटकर 3.1 डेज हो गया है. पिछले 3 दिनों में 1.36 करोड़ बुकिंग्स के अगेंस्ट 1.47 करोड़ डिलीवरीज की गई हैं और मार्च से लेकर अब तक 10.02 लाख पीएनजी कनेक्शंस गैसिफाई किए गए हैं. 3.22 लाख कनेक्शंस के लिए एडिशनल इंफ्रास्ट्रक्चर क्रिएट किया गया है.
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપેશકુમાર શર્માએ જણાવ્યું, માલ્ટાના ધ્વજવાળું એલએનજી કેરિયર દિશા 62,370 મેટ્રિક ટન કાર્ગો સાથે આવતીકાલે સવારે ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી દિલ્હી વૈશ્વિક સ્તરે 118માં ક્રમે ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત સંસ્થા રહી. તદુપરાંત આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી મદ્રાસ વિશ્વની ટોચની 200 યુનિવર્સિટીઓમાં સામેલ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખુશી વ્યક્ત કરી કે ભારતનો વૈશ્વિક શૈક્ષણિક વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આ સિદ્ધિ ભારતના ઉચ્ચ શિક્ષણ માળખાની વધતી જતી શક્તિ અને સંસ્થા નિષ્ણાંતો શોધકો અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરને મળ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે બંને નેતાઓએ સુરક્ષાના ક્ષેત્રમાં ખાસ કરીને આતંકવાદ વિરોધી અને માદક દ્રવ્યોના વ્યસન વિરોધી ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર વિગતવાર ચર્ચા કરી. ગૃહમંત્રીએ ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને બંને દેશોના લોકોને દ્વિપક્ષીય સંબંધોનો લાભ મળે તે માટે સુનિશ્ચિત કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજીજુએ આજે નવી દિલ્હીમાં હજ સમીક્ષા બેઠક 2027ની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠક બાદ મીડિયાને માહિતી આપતા શ્રી રિજીજુએ હજ 2026ને ભારતના ઇતિહાસમાં સૌથી સફળ હજ ગણાવ્યું. મંત્રીએ કહ્યું કે ભારતને હજ 2026 માટે સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલય તરફથી 2 લબેતુમ એવોર્ડ મળ્યા છે. તેમણે નોંધ્યું કે સરકાર હજ 2027 માટે ટૂંક સમયમાં નવી હજ નીતિની જાહેરાત કરશે. મંત્રીએ ભાર મૂક્યો કે હજ 2027 આ વર્ષ કરતાં વધુ સારી રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે યોજાનારી નીટ યુજીની પૂર્ણ પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન મંત્રીએ પરીક્ષા પ્રક્રિયામાં પ્રમાણિકતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને પુનઃ પરીક્ષાના મુક્ત અને ન્યાયી સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ વિદ્યાર્થીઓને શાંત રહેવા અને નીટ યુજી 2026ની પરીક્ષા માત્ર 3 દિવસ દૂર હોવાથી તેમની તૈયારી પર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરતો સંદેશ જાહેર કર્યો છે. એજન્સીએ કહ્યું કે ઉમેદવારોએ આખું વર્ષ સખત મહેનત કરી છે અને હવે તેઓએ પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરીક્ષા એજન્સીએ વિદ્યાર્થીઓને પણ ખાતરી આપી હતી કે સલામત, ન્યાયી અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એનટીએએ જણાવ્યું હતું કે પ્રમાણિક વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે છેતરપિંડી અથવા ગેરરીતિના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરાશે. એજન્સીએ કહ્યું કે માનસ હેલ્પલાઇન 1-4-4-1-6 પર માનસિક સ્વાસ્થ્ય સહાય ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પીએમજીએસવાય અને સંબંધિત ગ્રામીણ જોડાણ પહેલ હેઠળ ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે 18,900 કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી છે. ગ્રામીણ માર્ગ જોડાણ પરિયોજનાની પ્રગતિનું મૂલ્યાંકન કરવા ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ રોહિત કંસલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સચિવે બાકી રહેલા બધા બિનજોડાણવાળા રહેઠાણોને છેલ્લા માઇલ સુધી જોડાણ પૂરું પાડવા પર ખાસ ભાર મૂક્યો. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ,

0: મેઘાલય, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ભારતની મીનાક્ષી હુંડા આજે ચીનના ગુયાંગમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. મીનાક્ષીએ મહિલાઓના 51 કિલોગ્રામ ઓફ 16 મુકાબલામાં પોલેન્ડની નતાલિયા કુઝબેકા સામે 5-0 વિજય મેળવ્યો. 4 ભારતીય બોક્સર આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. દરમિયાન મહિલાઓમાં 48 કિલોગ્રામ વર્ગમાં જ્યોતિ અને 85 કિલોગ્રામ વર્ગમાં જુગ્નુ સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રીએ આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ વરસાદ ભીની રાત્રિના સંગાથે આકાશવાણી રાજકોટ આપની સાથે 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર રાત્રિના બરાબર 8:14 સેકન્ડ્સ થઈ છે. ફિલ્મ સંગીતની સારેગામાં શરૂઆત કરીએ બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મના આ ગીત સાથે. ગાયક કલાકારો છે પપ્પી લહેરી, અનુરાધા પૌડવાલ અને બાદશાહ. ગીત રચના ઇન્દિવર, સંગીતકાર તનિષ્ક બાગચી.

0: ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है. सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
4: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
6: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
0: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
6: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન

0: પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હે, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
3: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
4: ફિલ્મ સંગીતની સારેગામાં અત્યારે આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટથી. આ છે રાબતા ફિલ્મનું ગીત. ગાયક કલાકારો છે અરિજીત સિંઘ અને નેહા કક્કર. શબ્દકાર કુમાર. મ્યુઝિક લેડ બાય સોહરાબુદ્દીન.

ફિલ્મનું નામ છે બાદશાહો. બાદશાહો ફિલ્મની આ ગઝલનુમા ગીત, એની આ રચના છે, ગઝલનુમા ગીત છે આખું. સ્વર છે નુસરત ફતેહ અલી ખાન સાહેબનો, શાયરી છે જનાબ મનોજ મંતશીર, માસિકાર તનિષ્ક બાગચી. આ ગીતમાં એક ફ્રેઝ છે, મેરે રશ્કે કમર, મેરે રશ્કે કમર તૂને પહેલી નજર, જબ નજર સે મિલાઈ મઝા આ ગયા. આ જે ફ્રેઝ છે ને, મેરે રશ્કે કમર, એનો અર્થ તમને ખબર છે? રશ્ક એટલે ઈર્ષા, ઈર્ષાને ઉર્દુમાં રશ્ક કહેવાય, અને કમર એટલે ચાંદ, ચંદ્રમા, મૂન, ચંદ્રમા. આના માટે ઉર્દુ ભાષામાં બે શબ્દો છે, એક છે મહતાબ અને બીજો શબ્દ છે આ કમર. મેરે રશ્કે કમર એટલે કે ચાંદને પણ ઈર્ષા આવે, ચાંદને પણ અદેખાય આવે એવું તારું ધાય ધાય રૂપ છે. આવું એક પ્રેમી પોતાની પ્રેમિકાને કહે છે, મહેબૂબ એની મહેબૂબાને કહે છે. મેરે રશ્કે કમર, આ ફ્રેઝનો મતલબ છે આ, કે ચાંદને પણ ઈર્ષા આવે, ચાંદને પણ અદેખાય આવે એવું તારું રૂપ છે, એવું તારું સૌંદર્ય છે. સાંભળીએ બાદશાહો ફિલ્મની આ ગઝલનુમા રચના.

ફિલ્મનું નામ છે ટોયલેટ એક પ્રેમકથા. ગાયક કલાકાર છે સોનુ નિગમ. શબ્દરચના ગરિમા વહાલ અને સિદ્ધાર્થ સિંઘ. સંગીતકાર વિકી પ્રસાદ. મારી સામે જોઈને તમે આમ ન હસો, પ્રેમ થઈ જશે. તમને કહું છું, સાંભળો છો ને? મારી સામે જોઈને આમ ન હસો, પ્રેમ થઈ જશે. કંઈક આવું જ કહેવા માગે છે ને આ ગીતમાં. હસમત પગલી પ્યાર હો જાયેગા.

કિશોર કુમારના સ્વરમાં હવે સાંભળશો ગોલમાલ ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ હતું ગાઈડ ફિલ્મનું ગીત, સ્વર લતા મંગેશકરનો, અને આ સાથે જ ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રાત્રિના બરાબર 9:30 અને 14 સેકન્ડ્સ થઈ છે. હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.

आशिकों से इस कदर बेरुखी न कीजिए, इतना हुस्न

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં સરફિરોઝી.

અમારી આ બીજી સભાની પ્રસારણ યાત્રા અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે પ્રથમ સભાના આરંભે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. અત્યારે રજા આપશો. ઋષિકેશ શુક્લના નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.